નમસ્કાર. વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રાના સાથી શ્રોતા મિત્રો, સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે એફએમ બેન્ડ 93.9 MHz પર વિવિધ ભારતી વડોદરા. આજે ગુરુવાર, ભાદ્રપદ માસની 5મી તિથિ, શક સંવત 1948, એટલે કે તારીખ 27 ઓગસ્ટ સન 2026. અત્યારે સવારના 5:57 થઈ છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હું, રાજેશ્વરી પવાર, હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રા આરંભીએ મંગલ સુરાવલીથી.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સવારે અમરેલીના દુધાળા ખાતે ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ કરશે. બપોરે અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. નેપાળમાં સર્જાયેલી સ્થિતિમાં ગુજરાતના પ્રવાસીઓ સુરક્ષિત, સહાય માટે વિદેશ મંત્રાલય અને જિલ્લા તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર. સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં આજે મુખ્યમંત્રી લોકોની ફરિયાદોનું નિવારણ કરશે. અમદાવાદ એરપોર્ટ પરથી અલગ અલગ ફ્લાઇટમાં આવેલા મુસાફરો પાસેથી 49 લાખથી વધુનું સોનું ઝડપાયું અને કોલંબો ટેસ્ટમાં ભારત વિજય તરફ અગ્રેસર. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ આજે સવારે અમરેલી અને ત્યારબાદ અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. સાંભળી એક અહેવાલ.
1: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના પ્રવાસની શરૂઆતમાં અમરેલી જિલ્લાના દુધાળા ખાતે હરિકૃષ્ણ ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત હેતની હવેલી સરોવરનું લોકાર્પણ કરશે. ત્યારબાદ અમદાવાદના શાહીબાગ સ્થિત સર્કિટ હાઉસ એનેક્સી ખાતે આગામી ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સની આયોજનલક્ષી તૈયારીઓની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. સાંજે શ્રી શાહ ગુજરાત વિદ્યાપીઠના 72મા પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે અને વિદ્યાર્થીઓને સંબોધિત કરશે. આ ઉપરાંત શ્રી શાહ થલતેજ ખાતે યોજાનાર આરવી પટેલ ફાર્મા ઇનોવા એવોર્ડ સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે અને બોપલ ખાતે યોજાનાર લોકદરબારમાં નાગરિકો સાથે સંવાદ કરશે. અપર્ણા ખુંટ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. આ પ્રવાસ અંતર્ગત આજે સવારે અમરેલી જિલ્લાની મુલાકાતે જશે. લાઠી તાલુકાના દુધાળા ગામે આવેલ હેતની હવેલી ખાતે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા દ્વારા નિર્માણ પામેલા ભવ્ય ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ ગૃહમંત્રીના હસ્તે થશે. પદ્મશ્રી સવજી ધોળકિયાના ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા આ સરોવરનું નિર્માણ કરાયું છે. સાંભળીએ એક અહેવાલ.
2: દુધાળામાં હેતની હવેલી ખાતે ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ કરવામાં આવશે. દુધાળા પહેલું ગુજરાતનું સૌર ઉર્જા સંચાલિત ગામ છે. શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન દ્વારા આ ગામમાં 450 કિલોવોટ સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરી ઘરો અને જાહેર સ્થળોને જે વિનામૂલ્ય ઉર્જા પૂરી પાડે છે. અમરેલીનો આ વિસ્તાર તેના જળ સંરક્ષણ માટેના પ્રયાસો માટે જાણીતો છે. પાણી સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે અને પાણીની કટોકટીનો સામનો કરવા માટે આ ગામમાં રાજ્યનો પ્રથમ જળ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આકાશવાણી સમાચાર માટે અમરેલીથી હરેશ ટાંકનો રિપોર્ટ.
0: નેપાળમાં અચાનક સર્જાયેલી ભારે પૂરની પરિસ્થિતિમાં તમામ ગુજરાતી મુસાફરો સલામત હોવાનું જણાવાયું છે. નેપાળમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં અસરગ્રસ્ત નાગરિકોને જરૂરી સહાય અને માહિતી પૂરી પાડવા માટે વિદેશ મંત્રાલય દ્વારા ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો જાહેર કરાયા છે. જરૂરિયાતમંદ નાગરિકો 977-985-131-68-07 અથવા 977-970-910-75-00 નંબર પર સંપર્ક કરી શકે છે. રાજકોટ, સુરેન્દ્રનગર તેમજ વાવ થરાદ જિલ્લા તંત્ર દ્વારા નાગરિકો અથવા તેમના પરિવારજનોને કોઈપણ પ્રકારની તાત્કાલિક મદદની જરૂર હોય તો ઉપરોક્ત હેલ્પલાઇન નંબરો પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. જાહેર કરવામાં આવેલા બંને ઇમરજન્સી નંબરો પર વોટ્સએપ મારફતે પણ સંપર્ક કરી શકાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો ફરિયાદોના ઓનલાઇન નિવારણનો ઓગસ્ટ મહિનાનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આજે યોજાશે. સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરૂવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે. નાગરિકો ઓગસ્ટ મહિનાના રાજ્ય સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો આજે સવારે 8 થી 11 દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવાર બપોર બાદ આ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહી નાગરિકોની આવેલી રજૂઆત સાંભળશે. આદિજાતિના જમીન સહિતના વિવિધ પ્રશ્નોને લઈને ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ગઈકાલે મહત્વની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સુરત સહિતના વિસ્તારોમાં જમીનના પ્રશ્નો અને સાગબારા વિસ્તારમાં ચાલી રહેલ વિરોધ તથા દાવાઓ અંગે ચર્ચા કરવામાં આવી. બેઠકમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ સહિતના મંત્રીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. નરેશ પટેલે જણાવ્યું કે

0: કાયદા મુજબના સાચા દાવાઓ મંજૂર કરી આદિવાસીઓને જમીન આપવામાં આવી છે અને જે હકદારો કાયદા મુજબ જમીન મેળવવા પાત્ર હશે તેમને જમીન મળે તે માટે મહેસૂલ વિભાગને સૂચના આપવામાં આવી છે. સહકારી મોડેલ આધારિત ગ્રામીણ ભારત ટેક્સીનો બનાસકાંઠાના વિંછીવાડી ખાતેથી આરંભ કરાયો. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે ભારત ટેક્સી ગ્રામીણ વિકાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે.
1: ભારત ટેક્સી, જેના માધ્યમથી ડ્રાઈવર પોતે ગાડીનો માલિક થઈ શકે તેવું પણ એક ત્રિસ્તરીય મોડેલ બનાવ્યું છે. ટેક્સી સુઝુકીમાંથી આપશે અને ડ્રાઈવર પોતે ટેક્સીનો માલિક થઈ શકે. ગેસ બાયો સીએનજી પ્લાન્ટમાંથી ભરાવશે એટલે સસ્તામાં પણ સારી મુસાફરી કરી શકશે, ઇન્કમનું એક સાધન બનશે. એક સસ્ટેનેબિલિટીનું ખૂબ સારું મોડેલ આ બન્યું છે.
2: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAT ને ફોલો કરશો.
0: અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરી કરતા 3 કેસો કસ્ટમ વિભાગે ઝડપ્યા છે. આ 3 કેસમાં 49 લાખથી વધુ સોનાના દાગીના જપ્ત કરાયા છે. ગઈકાલે વહેલી સવારે વિદેશથી આવેલ જુદી જુદી ફ્લાઇટમાં 3 કેસો પકડી પાડવામાં આવ્યા હતા. આ 3 કેસોમાં 2 મહિલા મુસાફર થતા એક દંપતી સોનાના દાગીના સાથે ઝડપાયું. એરપોર્ટ પર અબુધાબીથી અમદાવાદ આવતી એતિહાદ એરવેઝની ફ્લાઇટ દ્વારા આવેલી એક મહિલા મુસાફરને અટકાવવામાં આવી હતી. તપાસ દરમિયાન તેણીની પાસેથી 24 કેરેટ સોનાની 16 લાખ કરતાં વધુની 2 સોનાની ચેઇન મળી આવી હતી. બીજા કિસ્સામાં શાહજહાંથી અમદાવાદ આવતી એર અરેબિયાની ફ્લાઇટમાં આવેલા એક દંપતી પાસેથી 23 લાખથી વધુની 4 સોનાની બંગડીઓ અને 2 સોનાની ચેઇન મળી આવી હતી. જ્યારે ત્રીજા કિસ્સામાં કુવૈત એરવેઝની ફ્લાઇટ દ્વારા આવેલી એક મહિલા મુસાફર પાસેથી 9 લાખની 1 સોનાનો નેકલેસ, 2 કાનની બુટ્ટી, 1 વીંટી અને પેન્ડન્ટ સાથેની એક ચેઇન મળી આવી હતી. અમદાવાદના વિભાગ કસ્ટમ વિભાગે આ તમામ સામે કેસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના DRM વેદપ્રકાશે વિવિધ સ્ટેશનોની આકસ્મિક મુલાકાત કરી મુસાફરોને ટ્રેનમાં અપાતી ખાણીપીણીની ચીજવસ્તુઓની તપાસ કરી હતી. આ દરમિયાન કેટલીક ગેરરીતિઓ સામે આવતા એક રસોડું સીલ કરીને 40 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો હોવાનું DRM વેદપ્રકાશે જણાવ્યું હતું.
3: 15 થી 20 જગ્યા હમ લોગોને કેટરિંગ યુનિટ ઓર મેસ કિચન્સ મેં કિયે થે. યે પાલનપુર, મહેસાણા, અમદાવાદ, વટવા, નાનકડા, વિરંગામ, શ્યામાખાલી, इसमें एक को सील किया गया, बाकी जगह फाइन किया गया. जो हमारी करीब करीब 15 लोगों की टीम थी और टोटल जो पेनल्टी रेस की वो 40 लाख के आसपास की है.
0: પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે તહેવારની મોસમ પણ ચાલી રહી છે. આ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા વિવિધ જિલ્લાઓમાં શ્રાવણોત્સવનો આરંભ કરાયો છે. ગ્રામ્ય કલા કારીગરી, હસ્તકળા અને સ્વસહાય જૂથોના ઉત્પાદનોને વિશાળ બજાર મળી રહે તેવા આશય સાથે શ્રાવણોત્સવના માધ્યમથી વિવિધ મેળા યોજાઈ રહ્યા છે. રાજકોટ ખાતે મંત્રી કુંવરજી બાવળીયાએ મેળાનું ઉદઘાટન કર્યું હતું, જ્યારે ભાવનગરમાં પણ મેયર ઉષા તલરેજાના હસ્તે 20 સ્ટોલ ધરાવતા મેળાનું ઉદઘાટન કરાયું હતું. આ પ્રસંગે ભાવનગરની મહિલા સ્વસહાય જૂથોની આર્થિક પ્રવૃત્તિ ને વેગ આપવાના હેતુસર 26 લાખથી વધુના સહાયના ચેક અર્પણ કરાયા હતા. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રક્ષાબંધનના દિવસે તમામ CTE બસ સેવાઓમાં મહિલાઓ માટે મુસાફરી સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવાનો નિર્ણય લેવાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 4 જિલ્લાના 9 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં અત્યાર સુધીના વરસાદની કુલ 7% ઘટ નોંધાઈ છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદની સ્થિતિ ચિંતાજનક છે અને અહીં સામાન્ય કરતાં આશરે 30% વરસાદની ઘટ નોંધાઈ છે. અરવલ્લી પોલીસે શામળાજી નજીક એક હોટલમાંથી જુગારધામ ઝડપી પાડ્યું છે. અરવલ્લી જિલ્લા LCB એ શામળાજી નજીક એક હોટલમાં ચાલતા જુગારધામમાંથી 1 લાખથી વધુની રોકડ રકમ, 13 મોબાઈલ અને કાર સહિત કુલ 14 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી હિંમતનગરના 11 વ્યક્તિઓને ઝડપી લીધા છે. જૂનાગઢમાં રાષ્ટ્રીય રમત દિવસ ખેલકૂદ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય રમતોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની કબડ્ડી, ખોખો, વોલીબોલ અને એથ્લેટિક્સ ભાઈઓની સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં વિવિધ તાલુકાઓમાંથી વિજેતા થયેલા 1500થી વધુ ખેલાડી ભાઈઓએ ભાગ લીધો હતો. અને કોલંબો ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ભારત જીત તરફ અગ્રેસર છે. ફોલો ઓન થયા બાદ શ્રીલંકાએ બીજા દાવમાં 6 વિકેટે 229 રન કર્યા છે. શ્રીલંકા હાલમાં 16 રનની સરસાઈ ધરાવે છે. આજે મેચનો છેલ્લો દિવસ છે. અને અંતમાં

મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સવારે અમરેલીના દૂધાળા ખાતે ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ કરશે. બપોરે અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. નેપાળમાં સર્જાયેલી સ્થિતિમાં ગુજરાતના પ્રવાસીઓ સુરક્ષિત, સહાય માટે વિદેશ મંત્રાલય અને જિલ્લા તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર. સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં આજે મુખ્યમંત્રી લોકોની ફરિયાદોનું નિવારણ કરશે. અમદાવાદ એરપોર્ટ પરથી અલગ અલગ ફ્લાઇટમાં આવેલ મુસાફરો પાસેથી 49 લાખથી વધુનું સોનું ઝડપાયું અને કોલંબો ટેસ્ટમાં ભારત વિજય તરફ અગ્રેસર. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ખેલો ઇન્ડિયા સંવાદને વર્ચ્યુઅલી સંબોધિત કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે અમરેલી અને અમદાવાદમાં કાર્યક્રમોમાં હાજરી આપશે. નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં લગભગ 160 લોકો માર્યા ગયા અને 133 ભારતીય નાગરિકો સહિત 750થી વધુ લોકો ગુમ થયા. સરકારે જણાવ્યું છે કે આગામી મહિનાઓમાં સ્થાનિક માંગને પહોંચી વળવા માટે ડુંગળીની પૂરતી ઉપલબ્ધતા અને વીર ચોટરાની અને વેલવન સેન્થિલ કુમાર પીએસએ બુડાપેસ્ટ સ્ક્વોશ ઓપનની સેમીફાઇનલમાં પ્રવેશ્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ખેલો ઇન્ડિયા સંવાદને વર્ચ્યુઅલી સંબોધિત કરશે. આ કાર્યક્રમનું આયોજન મેરા યુવા ભારત દ્વારા રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી નિમિત્તે કરાયું છે. આ સંવાદ રમતગમત, ઓલિમ્પિક આકાંક્ષાઓ, યુવા નેતૃત્વ, વિકસિત ભારત અને ડ્રગ્સ મુક્ત યુવા એમ 5 આયોજન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વસ્થ, શિસ્તબદ્ધ અને રમત પ્રેમી રાષ્ટ્રના નિર્માણના વિઝનને અનુરૂપ કરવામાં આવી રહ્યું છે. અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: યહ સંવાદ યુવાઓં કો દેશ કી ખેલ સંબંધી મહત્વકાંક્ષાઓ સે જુડને કા સીધા માધ્યમ પ્રદાન કરેગા, સાથ હી યહ સુનિશ્ચિત કરેગા કી ઉનકે વિચાર ઓર દ્રષ્ટિકોણ ભારત કે યુવા ઓર ખેલ પારિસ્થિતિકી તંત્ર પર ચલ રહી ચર્ચા કા હિસ્સા બને. ઇસકી પ્રમુખ વિશેષતા યુવાઓં ઓર અગ્રણી ભારતીય એથલીટો ઓર પદક વિજેતાઓં કે બીચ સીધા સંવાદ હૈ. કાર્યક્રમ કા એક કેન્દ્રીય પહેલુ યુવા સંવાદ હોગા. ઇસમે યુવા પ્રતિભાગીઓં કો અપને વિચાર, દ્રષ્ટિકોણ और आकांक्षाओं को व्यक्त करने के लिए आमंत्रित किया जाएगा. प्रिया के साथ सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली.
0: केंद्रीय गृह और सहकार मंत्री अमित शाह आज गुजरात की मुलाकातें छे. श्री शाह आज अमरेली और अहमदाबाद में अनेक कार्यक्रमों में हाजरी आपशे. हमारा संवाददाता अपर्णा कुंट नो अहवाल सांभळीए.
2: अपने दौरे की शुरुआत में केंद्रीय गृह मंत्री अमित शाह अमरेली जिले के दुधाला में हरिकृष्ण फाउंडेशन द्वारा नवनिर्मित हेतनी हवेली सरोवर का लोकार्पण करेंगे. इसके बाद वे अहमदाबाद के शाहीबाग सर्किट हाउस एनेक्सी में आगामी ओलंपिक और राष्ट्रमंडल खेलों की तैयारी के संबंध में एक उच्च स्तरीय समीक्षा बैठक की अध्यक्षता करेंगे. शाम को गृह मंत्री अहमदाबाद स्थित गुजरात विद्यापीठ के 72वें दीक्षांत समारोह में मुख्य अतिथि के रूप में शिरकत करेंगे और विद्यार्थियों को संबोधित करेंगे. इसके अलावा श्री शाह अहमदाबाद के थलतेज में आयोजित आरवी पटेल फार्माइनोवा अवार्ड्स 2026 समारोह में भी हिस्सा लेंगे और बाद में भोपाल में आयोजित लोक दरबार के दौरान स्थानीय नागरिकों के साथ भी संवाद करेंगे. अपर्णा खूंट, आकाशवाणी समाचार, अहमदाबाद.
0: मध्य नेपाल में गईकाले आवेला विनाशक पूर में लगभग 160 लोको मार्या गया छे अने 133 भारतीय नागरिकों सहित 750थी वधु लोको गुम थया छे. तिबेटथी आवेला पूरना पाणीमां अनेक नगरो अने गामडाओ गरकाव थई गया, મહત્વપૂર્ણ પુલો ધોવાઈ ગયા અને અનેક જળવિદ્યુત પ્રોજેક્ટ ઠપ થઈ ગયા છે. અમારા સંવાદદાતાનો અહેવાલ સાંભળીએ.
3: नेपाल के विदेश मंत्री शिशिर खनाल ने संसद को बताया कि तिब्बत क्षेत्र में सुबह स्थानीय समय के अनुसार 8:37 पर आए भूकंप के 3 मिनट बाद भीषण बाढ़ शुरू हो गई. माना जा रहा है कि भूकंप के झटकों के कारण ग्लेशियर फट जाने से यह आपदा आई. बाढ़ का पानी राजधानी काठमांडू से लगभग 200 किलोमीटर तक फैल गया. चीन के सरकारी चैनल ने बताया कि चीन की सीमा पर 3 लोगों की मौत हो गई है और 265 लोग लापता हैं. समाचार कक्ष से फरहत नाज.
0: દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેપાળના પ્રધાનમંત્રી બાલેન્દ્ર શાહ સાથે વાતચીત કરી હતી અને તેમને શક્ય તેટલી માનવતાવાદી સહાયની ખાતરી આપી હતી. ભારત

0: તે 10 ટન માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત સામગ્રી તેમજ આવશ્યક દવાઓ, કામચલાઉ આશ્રયસ્થાનો, ધાબળા, સ્વચ્છતા કીટ અને સૌર લેમ્પ જેવા સાધનો નેપાળને મોકલ્યા છે. કાઠમંડુમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને સહાય અને માહિતી માટે કટોકટી નંબરો જારી કર્યા છે. 9779851316807 અને 9779701075007500 આ નંબરો છે. આ ઉપરાંત નેપાળ ટુરિઝમ બોર્ડ અને ટુરિસ્ટ પોલીસે પણ નંબર જાહેર કર્યો છે, જે નંબર વોટ્સઅપ 8151289445 છે. બેલ્જિયમમાં ભારતીય દૂતાવાસે પણ હેલ્પલાઇન નંબર જારી કર્યો છે, 008618514284905, જેનો સંપર્ક વોટ્સઅપ એપ દ્વારા પણ કરી શકાય છે. વિશ્વ બેંકે અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ, રાહત અને પુનઃનિર્માણ માટે નેપાળને 25 અબજ નેપાળી રૂપિયાની કટોકટી નાણાકીય સહાય આપવાની ઓફર પણ કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. સરકારે આગામી મહિનામાં પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને મોસમી ભાવ દબાણ ઘટાડવા માટે બફર સ્ટોકમાંથી ડુંગળીનો લક્ષિત પુરવઠો શરૂ કર્યો છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું કે આગામી મહિનાઓમાં સ્થાનિક માંગને પહોંચી વળવા માટે ડુંગળીની ઉપલબ્ધતા પૂરતી છે. એક અહેવાલ.
1: उपभोक्ता मामले, खाद्य और सार्वजनिक वितरण मंत्रालय ने कहा है कि आगामी महीनों में घरेलू मांग को पूरा करने के लिए प्याज की उपलब्धता पर्याप्त है, क्योंकि 2025-26 के लिए प्याज का अनुमानित उत्पादन 307 लाख मीट्रिक टन से अधिक है. मंत्रालय ने बताया कि उत्पादन की अनुकूल संभावना को देखते हुए सरकार ने 2026-27 के दौरान मूल्य स्थिरीकरण कोष बफर के लिए रबी प्याज की 2 लाख मीट्रिक टन खरीद का लक्ष्य निर्धारित किया है. खरीद प्रक्रिया 15 मई से शुरू हुई और बफर के लिए लगभग 1,21,000 मीट्रिक टन प्याज की खरीद की जा चुकी है. मंत्रालय ने बताया कि पहली कांदा एक्सप्रेस नासिक से रवाना हो चुकी है. आनंद और सौम्या की रिपोर्ट के साथ समाचार कक्ष से अर्जुन शर्मा.
0: વીર ચોટરાની અને વેલવન સેન્થિલકુમાર પીએસએ બુડાપેસ્ટ સ્કવોશ ઓપનની સેમીફાઇનલમાં પહોંચી ગયા છે. વીરે ક્વાર્ટર ફાઇનલમાં ઇજિપ્તના મોહમ્મદ અલ શેરબીનને 3-1 હરાવ્યો હતો. આજે સેમીફાઇનલમાં બંને ભારતીય ખેલાડીઓ એકબીજાનો સામનો કરશે. જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના સુરનકોટ વિસ્તારમાં થયેલા એક માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત થયા અને 3 લોકો ઘાયલ થયા હતા. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પણ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. હવામાન વિભાગે આવતીકાલ સુધી બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, કેરળ, માહે, ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને સિક્કિમમાં પણ આવી જ સ્થિતિ રહેવાની આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસ દરમિયાન આંડામાન અને નિકોબાર ટાપુઓ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં વીજળી અને ભારે પવન સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. હવે આજના અખબારોના સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
2: આજે તમામ અખબારોએ પ્રથમ પાને નેપાળમાં સર્જાયેલ પૂરની પરિસ્થિતિના સમાચાર તસવીર સાથે છાપ્યા છે. દિવ્ય ભાસ્કરે લખ્યું, નેપાળમાં કેદારનાથ જેવી તારાજી. નવગુજરાત સમયે નેપાળમાં જળપ્રલય, 1,000થી વધુના મોતની ભીતિના સમાચાર લીધા છે. ગુજરાત સમાચારે લખ્યું, નેપાળમાં જળપ્રલય, 100ના મોત, અનેક ભારતીયો ગુમ. સંદેશે નેપાળમાં તબાહી, 133 ભારતીય લાપતા, 157ના મોત. આ સમાચાર પ્રથમ પાને છાપ્યા છે. દરમિયાન સ્થાનિક સમાચારોમાં અમદાવાદ એરપોર્ટ પરથી 49 લાખથી વધુનું સોનું ઝડપાયું. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામમાં કરોડોનું ભ્રષ્ટાચાર અને રાજધાની એક્સપ્રેસના બેઝ કિચનમાંથી 1,000થી વધુ એક્સપાયર્ડ ફૂડ પેકેટ મળ્યાના સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ખેલો ઇન્ડિયા સંવાદને વર્ચ્યુઅલી સંબોધિત કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે અમરેલી અને અમદાવાદમાં કાર્યક્રમોમાં હાજરી આપશે. નેપાળમાં આવેલા

0: વિનાશક પૂરમાં લગભગ 160 લોકો માર્યા ગયા અને 133 ભારતીય નાગરિકો સહિત 750થી વધુ લોકો ગુમ થયા. સરકારે જણાવ્યું છે કે આગામી મહિનાઓમાં સ્થાનિક માંગને પહોંચી વળવા માટે ડુંગળીની પૂરતી ઉપલબ્ધતા અને વીર ચોટરાની અને વેલવન સંથિલ કુમાર પીએસએ બુડાપેસ્ટ સ્ક્વોશ ઓપનની સેમીફાઇનલમાં પ્રવેશ્યા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા.
1: દોસ્તો, આ પ્રસારણ છે વિવિધ ભારતીના વડોદરા કેન્દ્રનું 93.9 MHz પર. પ્રસ્તુત છે ગુડ્ડી ફિલ્મનું ગીત વાણી જયરામના સ્વરમાં, ગીતકાર ગુલઝાર, સંગીત વસંત દેસાઈ.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
2: પૂજા પ્લસ,
3: પૂજા મોનસૂન સેલમાં ફાયદાનો વરસાદ,
4: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ.
3: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
2: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્ક બ્લાઇન્ડ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
2: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હૈ આર્ક બ્લાઇન્ડ કી જિમ્મેદારી.
5: दोस्तों, चित्रलोक कार्यक्रम में आप सभी का स्वागत है. आइए सुनते हैं मणिकर्णिका फिल्म का ये गाना.
6: लुट रहा ये चमन

0: 10 લાખ ની લોટરી મને. વાવ,
1: ફસાણી.
2: નકલી ઓફર્સ થી સાવધાન.
3: RBI કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
5: પપ્પા, તમે દર રવિવારે ઘર માં શું ચેક કરો છો?
6: બેટા, તને ખબર છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કેવી રીતે ફેલાય છે? આ બંને રોગ એડીસ એજિપ્ટી મચ્છર દ્વારા ફેલાય છે અને આ મચ્છર ઘરમાં જમા થયેલા પાણીમાં ઉત્પન્ન થાય છે.
5: તો આપણી મચ્છરને ઉત્પન્ન થતા કેવી રીતે અટકાવી શકીએ?
6: એકદમ સરળ છે. મારી જેમ દરેક પરિવારમાંથી એક સભ્ય દર રવિવારે માત્ર 10 મિનિટ આપે. આ 10 મિનિટમાં ઘર તેમજ ઘરની આસપાસ 10 મીટરમાં રહેલ ઉપયોગી પાણીના પાત્રો હવાચુસ્ત ઢાંકણથી બંધ કરે. ફ્રીજની ટ્રે, એર કુલર, ફૂલદાની, પક્ષીકુંજ, કુંડાની નીચે મૂકવામાં આવેલ ટ્રેમાં જમા થયેલ પાણીને દર અઠવાડિયે ખાલી કરી ઘસીને સાફ કરે અને બિન ઉપયોગી સંગ્રહ થયેલ પાણીનો નિકાલ કરે તથા બીજા 10 વ્યક્તિઓને આ બાબતે માહિતગાર કરે.
5: વાહ પપ્પા, આ તો એકદમ સરળ છે.
6: હા બેટા, તો ચાલ આપણે પરિવારની સુરક્ષાની જવાબદારી લઈએ. સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ. પાણીના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ. મચ્છરની ઉત્પત્તિ અટકાવો. મચ્છરજન્ય રોગચાળાથી પરિવારને બચાવો.

0: આ ભાગના પ્રાયોજક છે એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા.
1: તમારું ઘર ઓફિસ કે દુકાન ની ખરી સજાવટ એટલે એમ કે ફર્નિચર, જેમનું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ હોવાથી હોલસેલ ના ભાવે રિટેલ માં જ મળે છે બેસ્ટ ફર્નિચર.
2: 35 વર્ષ ના અતૂટ વિશ્વાસ સાથે 5 માળનો 12,000 સ્ક્વેર ફીટ માં ફેલાયેલો ભવ્ય શોરૂમ એમ કે ફર્નિચર, જ્યાં બજાજ ફાઇનાન્સ અને કેપિટલ ફર્સ્ટ દ્વારા ફાઇનાન્સ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે. તો આવો એમ કે ફર્નિચર, મણિપુર કોમ્પ્લેક્સ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા. કોલ 9824300651.
3: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती. मजेदार नहीं, असरदार, भारत का गम एक्सपर्ट.

0: આ ભાગના પ્રાયોજક હતા એમ કે ફર્નિચર, પાંચ માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા.
1: 93.9 મેગાહર્ટ્ઝ પર મિત્રો આ પ્રસારણ છે વિવિધ ભારતીના વડોદરા કેન્દ્રનું. સારા ગંડેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 9 વાગ્યા છે. શુકનું સોનું તો સારા ગંડેવીકરનું જ. સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગંડેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.

0: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે અશોકા ધ ગ્રેટ. મહાસેલમાં બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર અને શૂઝ ખરીદો અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે.
1: અરે આટલી ઝડપથી ક્યાં જઈ રહ્યા છો?
2: અશોકા ધ ગ્રેટ ના મહાસેલમાં જાયન્ટ પ્રખ્યાત કંપનીના બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર તેમજ તેના શૂઝ મળી રહ્યા છે અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે.
1: અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે?
3: પણ ડિસ્કાઉન્ટ કેટલું મળશે?
1: અકલ્પનીય ડિસ્કાઉન્ટ.
4: અશોકા ધ ગ્રેટ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

0: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા અશોકા ધ ગ્રેટ. મહાસેલમાં બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર અને શૂઝ ખરીદો અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે.
1: કહેવાય છે કે વરસાદ યાદો લઈને આવે છે અને લગ્ન નવી યાદો બનાવે છે, અને આ એટલે જ આ બંને સીઝનને ખાસ બનાવે છે પૂજા પ્લસ.
2: અહીં ડિઝાઇનર અને કમ્પ્લીટ વેડિંગ કલેક્શન પર મળશે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા પૂજા પ્લસ.
3: પૂજા મોનસૂન સેલમાં ફાયદાનો વરસાદ,
4: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ.
3: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

દોસ્તો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 MHz પર, પૂજા પ્લસ ટાઈમ. અત્યારે સવારના 9:30 થઈ છે. પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

0: 93.9 મેગાહર્ટ્ઝ પર મિત્રો આ પ્રસારણ છે વિવિધ ભારતીના વડોદરા કેન્દ્રનું. ગિરીશભાઈ ગંડેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10 વાગ્યા છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગંડેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા. મિત્રો આ પ્રસારણ છે વિવિધ ભારતીના વડોદરા કેન્દ્રનું. પ્રસ્તુત છે ફિલ્મોની અવનવી વાતો સાથે ફિલ્મી ગીતોને મહેફિલ જમાવતો રેડિયો કાર્યક્રમ વાત એક ફિલ્મની. શોધ, આલેખ અને રજૂઆત સમીર પંચોલી. સંકલ્પના શ્રી જગદીશ પરમાર. નિર્માણ સહાય ટીમ આકાશવાણી.
1: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડી.

0: બજાર વડોદરા.
1: વડોદરાનું આભૂષણ એટલે વડનેરકર જ્વેલર્સ. વડોદરામાં સૌભાગ્યના દાગીના એટલે વડનેરકર જ્વેલર્સ. શુદ્ધતા અને પારદર્શિતા એટલે વડનેરકર જ્વેલર્સ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા. દોસ્તો નમસ્કાર, હું આપનો દોસ્ત સમીર પંચોલી ફરી એકવાર લઈને આવ્યો છું આપનો મનપસંદ કાર્યક્રમ વાત એક ફિલ્મની.

0: વાત એક ફિલ્મની. વર્ષ 1977 એક એવું વર્ષ જ્યારે સિનેમાઘરોની બહાર લાંબી લાઈનો લાગતી હતી, ટિકિટ બારીઓ પર સિક્કા ઉછળતા હતા અને પડદા પર બે એવા સુપરસ્ટાર જોડિયા ભાઈઓ બનીને આવ્યા જેમણે ઇતિહાસ રચી દીધો. જી હા, આજે આપણે વાત કરવાના છીએ દિગ્દર્શક મનમોહન દેસાઈની ભવ્ય અને સદાબહાર ફિલ્મ ધરમવીરની.
1: સાથ અજુબે ઇસ દુનિયા મે આઠમી અપની જોડી, સાથ અજુબે

14 સપ્ટેમ્બર 1977 રોજ ભારત દેશમાં રિલીઝ થયેલી આ હિન્દી ફિલ્મ એસએસ મૂવીટોન પ્રોડક્શન કંપની હેઠળ બનેલી છે, જેના નિર્માતા સુભાષ દેસાઈ છે અને વિતરણ શ્રીમારૂ એન્ટરટેનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. 163 મિનિટનો સમય ધરાવતી આ ફિલ્મના દિગ્દર્શક મનમોહન દેસાઈ છે. આ ફિલ્મની વાર્તા જીવનપ્રભા એમ દેસાઈ અને પુષ્પા શર્માએ લખી છે, જ્યાં તેની પટકથા પ્રયાગરાજ અને કેબી પાઠક દ્વારા તૈયાર કરવામાં આવી છે. ફિલ્મના સંવાદો કાદર ખાન દ્વારા લખવામાં આવ્યા છે. ફિલ્મ મુખ્ય અભિનય ધર્મેન્દ્ર, ઝીનત અમાન, જીતેન્દ્ર, નીતુસિંહ, પ્રાણ, જીવન અને રંજીત જેવા કલાકારોએ આપ્યો છે. આ સિવાય ફિલ્મમાં સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલ દ્વારા આપવામાં આવ્યું છે અને સિનેમેટોગ્રાફી એનવી શ્રીનિવાસનની છે. સંપાદન કમલાકર કારખાનીસ દ્વારા કરવામાં આવ્યું છે. દોસ્તો, આ ફિલ્મની વાર્તા એક પૌરાણિક રાજ્યના રાજવી પરિવાર, મહેલના કાવતરા અને ખોવાયેલા ભાઈઓના મિલન પર આધારિત છે. એક જ્યોતિષી રાહણીના ક્રૂરભાઈ સતવાલ એટલે કે જીવનને ભવિષ્યવાણી કરે છે કે તેનો મોટો ભાણો જ તેના મૃત્યુનું કારણ બનશે. આથી જ્યારે રાણી જોડિયા બાળકોને જન્મ આપે છે ત્યારે સતપાલ કપટ કરીને મોટા બાળકને કિલ્લાની દિવાલ પરથી નીચે ફેંકાવી દે છે. જો કે તે બાળક ચમત્કારિક રીતે બચી જાય છે અને એક લુહાર પરિવાર તેને ઉછેરે છે, જે મોટો થઈને ધર્મ એટલે કે ધર્મેન્દ્ર બને છે. તો બીજી તરફ તેનો નાનો ભાઈ મહેલમાં જ રાજકુમાર વીર એટલે કે જીતેન્દ્ર તરીકે મોટો થાય છે. પોતાના સાચા લોહીના સંબંધી તદ્દન અજાણ હોવા છતાં બંને ભાઈઓ બાળપણમાં જ પરમ મિત્રો બની જાય છે. મોટા થઈને ધર્મ એક રાજકુમારી પલ્લવી એટલે કે ઝીનત અમાને દિલ આપી બેસે છે, જ્યારે વીર વણઝારા કન્યા રૂપા એટલે કે નીતુસિંહના પ્રેમમાં પડે છે. વાર્તામાં વળાંક ત્યારે આવે છે જ્યારે દુષ્ટ મામા સતપાલ અને તેનો પુત્ર રણજીત બંને મિત્રો વચ્ચે ગેરસમજ ઉભી કરીને તેમને એકબીજાના જાની દુશ્મન બનાવી દે છે. અંતમાં એક ભયાનક લડાઈ દરમિયાન લુહાર પરિવાર દ્વારા અસલી સત્ય બહાર લાવવામાં આવે છે. બંને ભાઈઓને ખબર પડે છે કે તેઓ સગા જોડિયા ભાઈઓ છે. ત્યારબાદ તેઓ સાથે મળીને પોતાના દુષ્ટ મામાના પાપોનો અંત આણે છે અને પરિવાર ફરી એક થાય છે.

આ મલ્ટીસ્ટારર પૌરાણિક ફિલ્મમાં ધર્મેન્દ્ર મુખ્ય પાત્ર ધર્મ તરીકે જોવા મળે છે, જ્યારે તેના બાળપણનું પાત્ર તેમના જ પુત્ર માસ્ટર બોબી એટલે કે બોબી દેઓલ દ્વારા ભજવવામાં આવ્યું છે. ધર્મના જોડિયાભાઈ વીરસિંહનું પાત્ર જીતેન્દ્ર દ્વારા ભજવવામાં આવ્યું છે. ફિલ્મની મુખ્ય અભિનેત્રી જીનત અમાન રાજકુમારી પલ્લવીના પાત્રમાં છે, જે શરૂઆતમાં ધર્મની શત્રુ હોય છે પરંતુ પછી તેની ગર્લફ્રેન્ડ બને છે, જ્યારે નીતુસિંહ રૂપાના પાત્રમાં વીરની ગર્લફ્રેન્ડ તરીકે જોવા મળે છે. અભિનેતા પ્રાણ જ્વાલાસિંહના પાત્રમાં ધર્મ અને વીરના પિતા બન્યા છે, જ્યારે ઇન્દ્રાણી મુખર્જીએ મહારાણી મીનાક્ષી તરીકે તેમની માતાનું પાત્ર ભજવ્યું છે. આ ઉપરાંત પ્રદીપ કુમાર મહારાજા પ્રતાપસિંહ તરીકે, ડીકે સપુરુ અન્ય એક મહારાજા તરીકે અને હર્ક્યુલિસ રામદીન લોહાર એટલે કે ધર્મને જે દત્તક લે છે તે પિતાના પાત્રમાં જોવા મળે છે. ફિલ્મ નેગેટિવ રોલમાં જીવન સતપાલસિંહ તરીકે અને રણજીતસિંહ તરીકે રણજીત અદભુત અભિનય કરે છે. અન્ય સહાયક કલાકારોમાં સુજીત કુમાર, રાજકુમાર સુજાનસિંહનો, દેવકુમાર દેવસિંહનો, બીએમ વ્યાસ રાજગુરુનો, આઝાદ ઈરાની આઝાદસિંહનો, ચાંદ ઉસ્માની રૂપમતીસિંહનો અને નીલમ ધન્નુનો સમાવેશ થાય છે. આ ફિલ્મનું એક ખાસ આકર્ષણ વંડરબર્ડ શેરુ નામનું બાજ પક્ષી પણ છે.

0: વડોદરાનું આભૂષણ એટલે વડનેરકર જ્વેલર્સ. વડોદરામાં સૌભાગ્યના દાગીના એટલે વડનેરકર જ્વેલર્સ. શુદ્ધતા અને પારદર્શિતા એટલે વડનેરકર જ્વેલર્સ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
1: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.

0: सेहत आपकी, सुरक्षा हमारी। अब नहीं रहेगी मच्छरों से परेशानी, क्योंकि एक मच्छर इंसान को सोने नहीं देता है। नई टेक्नोलॉजी की मच्छर जाली के लिए संपर्क करें 45 वर्ष से आपकी सेवा में उपस्थित आरके ब्लाइंड्स, डांडिया बाजार, 9825027525। सेहत आपकी, सुरक्षा हमारी। ये है आरके ब्लाइंड्स की जिम्मेदारी।
1: पूजा प्लस, पूजा मॉनसून सेल में आ वर्षे फायदानो वरसाद, मेन्स गार्मेंट पर 50% सुधी डिस्काउंट। पूजा प्लस, रावपुरा वडोदरा।
2: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती। मजेदार नहीं, असरदार, भारत का गम एक्सपर्ट।
1: सारा गंडेविकर ज्वेलर्स, शुकनु सोनू तो सारा गंडेविकर नुज, सारा नु सोनू, सुख शांति अने समृद्धि नु सोनू। सारा गंडेविकर ज्वेलर्स, दांडिया बाजार अने वाघोड़िया रोड, वडोदरा।
3: दिग्दर्शक मनमोहन देसाई ने फिल्म एक काल्पनिक अने पौराणिक राज्य पर आधारित होवाथी तेने मोटा पर्दा पर भव्य अने आकर्षक लुक आपवा माटे इनडोर अने आउटडोर बन्ने जग्याए शूटिंग करवामां आव्युं हतुं। ફિલ્મમાં બતાવવામાં આવેલ ભવ્ય કિલ્લાઓ, શાહી મહેલો અને રાજા મહારાજાઓના કેટલાક મહત્વના દ્રશ્યોનું શૂટિંગ કર્ણાટક રાજ્યના પ્રખ્યાત અને ઐતિહાસિક બેંગ્લોર પેલેસમાં કરવામાં આવ્યું હતું। આ મહેલના રાજવી લુકને કારણે ફિલ્મના દ્રશ્યો ખૂબ જ આકર્ષક બન્યા હતા। ફિલ્મના ઇન્ડોર સીન, ભવ્ય કોર્ટરૂમ અને ખાસ ટેકનિકલ દ્રશ્યો મુંબઈના પ્રખ્યાત મહેબૂબ સ્ટુડિયોમાં સ્ટેટ બનાવીને શૂટ કરવામાં આવ્યા હતા। આ ફિલ્મના પ્રોડક્શન બેનર હેઠળ કેટલાક જટિલ એક્શન સીન અને ડ્રામા સિક્વન્સનું શૂટિંગ મુંબઈના એક અન્ય દિગ્ગજ આરકે સ્ટુડિયોમાં પણ કરવામાં આવ્યું હતું। ધરમ અને વીર વચ્ચેના પ્રખ્યાત લડાઈના દ્રશ્યો, ઘોડેસવાર અને રંજીત સતપાલના કાવતરાના કેટલાક આઉટડોર સીન મહારાષ્ટ્રની આસપાસના પહાડી અને જંગલ વિસ્તારોમાં શૂટ કરાયા હતા, જેથી વાર્તાને વધુ વાસ્તવિક લુક આપી શકાય। ફિલ્મમાં ધર્મેન્દ્રના બાળપણના પાત્ર માટે દિગ્દર્શક મનમોહન દેસાઈને એવો બાળક જોઈતો હતો જેના પગ ધર્મેન્દ્ર જેવા મજબૂત દેખાય। ઘણા બાળકોના ઓડિશન પછી પણ કોઈ યોગ્ય ન મળતા ધર્મેન્દ્રએ તેમના જ પુત્ર બોબી દેઓલને પૂછ્યું, તું મારી ફિલ્મમાં કામ કરીશ? અને 5 વર્ષના બોબીએ તરત હા પાડી દીધી। શૂટિંગ પૂરું થયા પછી નાના બોબીએ પિતા પાસે પોતાની એક્ટિંગની ફી માગી। ધર્મેન્દ્રએ હસીને તેના હાથમાં ₹10,000 આપ્યા અને કહ્યું કે આ પૈસા તારી દાદીને આપી દેજે, જેથી તે સેટના ક્રૂ મેમ્બર્સમાં વહેંચી શકે। આ ફિલ્મમાં ધર્મેન્દ્રએ રોમન ગ્લેડિએટર જેવો ટૂંકો સ્કર્ટવાળો કોસ્ચ્યુમ પહેર્યો હતો। તે સમયે તેમના આઉટફિટની થોડી આલોચના પણ થઈ હતી, પરંતુ તેમના મજબૂત બાંધા અને પર્સનાલિટીના કારણે આ લુક ખૂબ જ હિટ રહ્યો હતો। આ જ ફિલ્મમાં તેમના શાનદાર અને મજબૂત લુકના કારણે તેમને વર્લ્ડ આયર્નમેન એવોર્ડ મળ્યો હતો।

0: 10 લાખ ની લોટરી મને? વાવ,
1: ફસાણી.
2: નકલી ઓફર્સ થી સાવધાન.
3: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: પપ્પા, તમે દર રવિવારે ઘર માં શું ચેક કરો છો?
5: બેટા, તને ખબર છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કેવી રીતે ફેલાય છે?
4: ના પપ્પા.
5: આ બંને રોગ

0: ઈસ્ટ એજિપ્ટી મચ્છર દ્વારા ફેલાય છે અને આ મચ્છર ઘરમાં જમા થયેલા પાણીમાં ઉત્પન્ન થાય છે.
1: તો આપણે મચ્છરને ઉત્પન્ન થતા કેવી રીતે અટકાવી શકીએ?
0: એકદમ સરળ છે. મારી જેમ દરેક પરિવારમાંથી એક સભ્ય દર રવિવારે માત્ર 10 મિનિટ આપે. આ 10 મિનિટમાં ઘર તેમજ ઘરની આસપાસ 10 મીટરમાં રહેલ ઉપયોગી પાણીના પાત્રો હવાચુસ્ત ઢાંકણથી બંધ કરે. ફ્રીજની ટ્રે, એર કુલર, ફૂલદાની, પક્ષી કુંજ, કુંડાની નીચે મૂકવામાં આવેલ ટ્રેમાં જમા થયેલ પાણીને દર અઠવાડિયે ખાલી કરી ઘસીને સાફ કરે અને બિન ઉપયોગી સંગ્રહ થયેલ પાણીનો નિકાલ કરે તથા બીજા 10 વ્યક્તિઓને આ બાબતે માહિતગાર કરે. હા બેટા, તો ચાલ આપણે પરિવારની સુરક્ષાની જવાબદારી લઈએ, સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ, પાણીના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ, મચ્છરની ઉત્પત્તિ અટકાવો, મચ્છરજન્ય રોગચાળાથી પરિવારને બચાવો.
2: વર્ણેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વર્ણેરકર જ્વેલર્સના જ. વર્ણેરકર જ્વેલર્સ બ્રહ્મપુરી દાંડિયા બજાર વડોદરા.

વાત એક ફિલ્મની. વર્ષ 1977 એક એવું વર્ષ જ્યારે સિનેમાઘરોની બહાર લાંબી લાઈનો લાગતી હતી, ટિકિટ બારીઓ પર સિક્કા ઉછળતા હતા અને પડદા પર બે એવા સુપરસ્ટાર જોડિયા ભાઈઓ બનીને આવ્યા જેમણે ઇતિહાસ રચી દીધો. જી હા, આજે આપણે વાત કરવાના છીએ દિગ્દર્શક મનમોહન દેસાઈની ભવ્ય અને સદાબહાર ફિલ્મ ધરમવીરની.

6 સપ્ટેમ્બર 1977 રોજ ભારત દેશમાં રિલીઝ થયેલી આ હિન્દી ફિલ્મ એસએસ મૂવીટોન પ્રોડક્શન કંપની હેઠળ બનેલી છે, જેના નિર્માતા સુભાષ દેસાઈ છે અને વિતરણ શ્રીમારૂ એન્ટરટેનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. 163 મિનિટનો સમય ધરાવતી આ ફિલ્મના દિગ્દર્શક મનમોહન દેસાઈ છે. આ ફિલ્મની વાર્તા જીવનપ્રભા એમ દેસાઈ અને પુષ્પા શર્માએ લખી છે, જ્યારે તેની પટકથા પ્રયાગરાજ અને કેબી પાઠક દ્વારા તૈયાર કરવામાં આવી છે. ફિલ્મના સંવાદો કાદર ખાન દ્વારા લખવામાં આવ્યા છે. ફિલ્મ મુખ્ય અભિનય ધર્મેન્દ્ર, ઝીનત અમાન, જીતેન્દ્ર, નીતુસિંહ, પ્રાણ, જીવન અને રંજીત જેવા કલાકારોએ આપ્યો છે. આ સિવાય ફિલ્મમાં સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલ દ્વારા આપવામાં આવ્યું છે અને સિનેમેટોગ્રાફી એનવી શ્રીનિવાસનની છે. સંપાદન કમલાકર કારખાનીસ દ્વારા કરવામાં આવ્યું છે. દોસ્તો, આ ફિલ્મની વાર્તા એક પૌરાણિક રાજ્યના રાજવી પરિવાર, મહેલના કાવતરા અને ખોવાયેલા ભાઈઓના મિલન પર આધારિત છે. એક જ્યોતિષી રાણીના ક્રૂરભાઈ સતવાલ એટલે કે જીવનને ભવિષ્યવાણી કરે છે કે તેનો મોટો ભાણો જ તેના મૃત્યુનું કારણ બનશે. આથી જ્યારે રાણી જોડિયા બાળકોને જન્મ આપે છે ત્યારે સતપાલ કપટ કરીને મોટા બાળકને કિલ્લાની દિવાલ પરથી નીચે ફેંકાવી દે છે. જોકે તે બાળક ચમત્કારિક રીતે બચી જાય છે અને એક લુહાર પરિવાર તેને ઉછેરે છે, જે મોટો થઈને ધર્મ એટલે કે ધર્મેન્દ્ર બને છે. તો બીજી તરફ તેનો નાનો ભાઈ મહેલમાં જ રાજકુમાર વીર એટલે કે જીતેન્દ્ર તરીકે મોટો થાય છે. પોતાના સાચા લોહીના સંબંધી તદ્દન અજાણ હોવા છતાં બંને ભાઈઓ બાળપણમાં જ પરમ મિત્રો બની જાય છે. મોટા થઈને ધર્મ એક રાજકુમારી પલ્લવી એટલે કે ઝીનત અમાને દિલ આપી બેસે છે, જ્યારે વીર વણઝારા કન્યા રૂપા એટલે કે નીતુસિંહના પ્રેમમાં પડે છે. વાર્તામાં વળાંક ત્યારે આવે છે જ્યારે દુષ્ટ મામા સતપાલ અને તેનો પુત્ર રણજીત બંને મિત્રો વચ્ચે ગેરસમજ ઉભી કરીને તેમને એકબીજાના જાની દુશ્મન બનાવી દે છે. અંતમાં એક ભયાનક લડાઈ દરમિયાન લુહાર પરિવાર દ્વારા અસલી સત્ય બહાર લાવવામાં આવે છે. બંને ભાઈઓને ખબર પડે છે કે તેઓ સગા જોડિયા ભાઈઓ છે. ત્યારબાદ તેઓ સાથે મળીને પોતાના દુષ્ટ મામાના પાપોનો અંત આણે છે અને પરિવાર ફરી એક થાય છે.

આ મલ્ટી સ્ટારર પૌરાણિક ફિલ્મમાં ધર્મેન્દ્ર મુખ્ય પાત્ર ધર્મ તરીકે જોવા મળે છે, જ્યારે તેના બાળપણનું પાત્ર તેમના જ પુત્ર માસ્ટર બોબી એટલે કે બોબી દેઓલ દ્વારા ભજવવામાં આવ્યું છે. ધર્મના જોડિયાભાઈ વીરસિંહનું પાત્ર જીતેન્દ્ર દ્વારા ભજવવામાં આવ્યું છે. ફિલ્મની મુખ્ય અભિનેત્રી જીનત અમાન રાજકુમારી પલ્લવીના પાત્રમાં છે, જે શરૂઆતમાં ધર્મની શત્રુ હોય છે પરંતુ પછી તેની ગર્લફ્રેન્ડ બને છે, જ્યારે નીતુસિંહ રૂપાના પાત્રમાં વીરની ગર્લફ્રેન્ડ તરીકે જોવા મળે છે. અભિનેતા પ્રાણ જ્વાલાસિંહના પાત્રમાં ધર્મ અને વીરના પિતા બન્યા છે, જ્યારે ઇન્દ્રાણી મુખર્જીએ મહારાણી મીનાક્ષી તરીકે તેમની માતાનું પાત્ર ભજવ્યું છે. આ ઉપરાંત પ્રદીપ કુમાર મહારાજા પ્રતાપસિંહ તરીકે, ડીકે સપુરુ અન્ય એક મહારાજા તરીકે અને હર્ક્યુલિસ રામદીન લોહાર એટલે કે ધર્મને જે દત્તક લે છે તે પિતાના પાત્રમાં જોવા મળે છે. ફિલ્મમાં નેગેટિવ રોલમાં જીવન સતપાલસિંહ તરીકે અને રણજીતસિંહ તરીકે રણજીત અદભુત અભિનય કરે છે. અન્ય સહાયક કલાકારોમાં સુજીત કુમાર, રાજકુમાર સુજાનસિંહનો, દેવકુમાર દેવસિંહનો, બીએમ વ્યાસ રાજગુરુનો, આઝાદ ઈરાની આઝાદસિંહનો, ચાંદ ઉસ્માની રૂપમતીસિંહનો અને નીલમ ધન્નુનો સમાવેશ થાય છે. આ ફિલ્મનું એક ખાસ આકર્ષણ વંડરબર્ડ શેરુ નામનું બાજ પક્ષી પણ છે.

દિગ્દર્શક મનમોહન દેસાઈની આ ફિલ્મ એક કાલ્પનિક અને પૌરાણિક રાજ્ય પર આધારિત હોવાથી તેને મોટા પડદા પર ભવ્ય અને આકર્ષક લુક આપવા માટે ઇન્ડોર અને આઉટડોર બંને જગ્યાએ શૂટિંગ કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં બતાવવામાં આવેલ ભવ્ય કિલ્લાઓ, શાહી મહેલો અને રાજા મહારાજાઓના કેટલાક મહત્વના દ્રશ્યોનું શૂટિંગ કર્ણાટક રાજ્યના પ્રખ્યાત અને ઐતિહાસિક બેંગ્લોર પેલેસમાં કરવામાં આવ્યું હતું. આ મહેલના રાજવી લુકને કારણે ફિલ્મના દ્રશ્યો ખૂબ જ આકર્ષક બન્યા હતા. ફિલ્મના ઇન્ડોર સીન, ભવ્ય કોર્ટરૂમ અને ખાસ ટેકનિકલ દ્રશ્યો મુંબઈના પ્રખ્યાત મહેબૂબ સ્ટુડિયોમાં સ્ટેટ બનાવીને શૂટ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મના પ્રોડક્શન બેનર હેઠળ કેટલાક જટિલ એક્શન સીન અને ડ્રામા સિક્વન્સનું શૂટિંગ મુંબઈના એક અન્ય દિગ્ગજ આરકે સ્ટુડિયોમાં પણ કરવામાં આવ્યું હતું. ધરમ અને વીર વચ્ચેના પ્રખ્યાત લડાઈના દ્રશ્યો, ઘોડેસવારી અને રંજીત સતપાલના કાવતરાના કેટલાક આઉટડોર સીન મહારાષ્ટ્રની આસપાસના પહાડી અને જંગલ વિસ્તારોમાં શૂટ કરાયા હતા, તેથી વાર્તાને વધુ વાસ્તવિક લુક આપી શકાય. ફિલ્મમાં ધર્મેન્દ્રના બાળપણના પાત્ર માટે દિગ્દર્શક મનમોહન દેસાઈને એવો બાળક જોઈતો હતો જેના પગ ધર્મેન્દ્ર જેવા મજબૂત દેખાય. ઘણા બાળકોના ઓડિશન પછી પણ કોઈ યોગ્ય ન મળતા ધર્મેન્દ્રએ તેમના જ પુત્ર બોબી દેઓલને પૂછ્યું, તું મારી ફિલ્મમાં કામ કરીશ? અને 5 વર્ષના બોબીએ તરત હા પાડી દીધી.

શૂટિંગ પૂરું થયા પછી નાના બોબીએ પિતા પાસે પોતાની એક્ટિંગની ફી માગી. ધર્મેન્દ્રએ હસીને તેના હાથમાં રૂપિયા 10,000 આપ્યા અને કહ્યું કે આ પૈસા તારી દાદીને આપી દેજે, જેથી તે સેટના ક્રૂ મેમ્બર્સમાં વહેંચી શકે. આ ફિલ્મમાં ધર્મેન્દ્રએ રોમન ગ્લેડિએટર જેવો ટૂંકો સ્કર્ટવાળો કોસ્ચ્યુમ પહેર્યો હતો. તે સમયે તેમના આઉટફિટની થોડી આલોચના પણ થઈ હતી, પરંતુ તેમના મજબૂત બાંધા અને પર્સનાલિટીના કારણે આ લુક ખૂબ જ હિટ રહ્યો હતો. આ જ ફિલ્મમાં તેમના શાનદાર અને મજબૂત લુકના કારણે તેમને વર્લ્ડ આયર્નમેન એવોર્ડ મળ્યો હતો.

0: દોસ્તો, આજે છે ફિલ્મકાર ઋષિકેશ મુખર્જીની પુણ્યતિથિ અને આજે સાંભળી રહ્યા છે તેમની ફિલ્મના ગીતો. દોસ્તો, સિનેમાના ઇતિહાસમાં એવા કેટલાક ફિલ્મકારો થયા છે જેમણે માત્ર ફિલ્મો બનાવી નથી પરંતુ સામાન્ય માણસના જીવનને પડદા પર ખૂબ જ સરળતા, સંવેદનશીલતા અને હાસ્ય સાથે રજૂ કર્યું છે. એવા જ એક મહાન ફિલ્મકાર એટલે ઋષિકેશ મુખર્જી. ઋષિકેશ મુખર્જીનું નામ આવે એટલે યાદ આવે છે કે સરળ વાર્તાઓ, મધ્યમવર્ગીય પરિવાર, સંબંધોની ગરમાહટ, હળવું હાસ્ય અને જીવનની નાની નાની ખુશીઓ. તેમની ફિલ્મોમાં મોટા મોટા વિલન કરતાં જીવનની મુશ્કેલીઓ વધારે જોવા મળતી હતી અને તેનો સામનો કરતો સામાન્ય માણસ તેમનો સાચો નાયક હતો. ઋષિકેશ મુખર્જીનો જન્મ 30 સપ્ટેમ્બર 1922ના રોજ કલકત્તામાં થયો હતો. તેમણે શરૂઆતમાં શિક્ષક તરીકે પણ કામ કર્યું અને ત્યારબાદ ફિલ્મ જગમાં પ્રવેશ કર્યો. સિનેમા પ્રત્યેનો તેમનો રસ તેમણે ધીમે ધીમે સંપાદન અને દિગ્દર્શન તરફ લઈ ગયો. તેમણે પ્રખ્યાત ફિલ્મકાર બિમલ રોય સાથે કામ કર્યું. બિમલ રોય પાસેથી તેમણે સિનેમાની ગંભીરતા, માનવીય સંવેદના અને વાસ્તવિકતાને સમજવાની દ્રષ્ટિ મળી. આ અનુભવ તેમના આગળના ફિલ્મી જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયો. ઋષિકેશ મુખર્જીની સૌથી મોટી વિશેષતા હતી સાદગી.
1: અરે બસ બસ બસ બસ, સાપે રોક ગયા, આગે બાઢ. રે કે આગે ક્યાં હૈ? અરે વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ, ક્યાં ગલે મેં તાસીર હૈ.
2: યે બાત હૈ તો
1: ચલ વાપસ આજા ફિર સે અપની જગહ પે.

0: સારા ગણદેવીકર જ્વેલર્સ. શું કહું, સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
1: મેને

મિત્રો, ઋષિકેશ મુખર્જીની ફિલ્મોની એક ખાસિયત હતી કે તેઓ ગંભીર વાત પણ હસતા હસતા કહી શકતા. તેમની ફિલ્મમાં આપણે હસીએ છીએ, પરંતુ હસ્યા પછી કોઈ ન કોઈ વાત મનમાં રહી જાય છે. ક્યારેક તે પરિવાર વિશે હોય, ક્યારેક મિત્રતા વિશે, ક્યારેક પ્રેમ વિશે, અને ક્યારેક જીવનની અનિશ્ચિતતા વિશે. આ જ તેમની સિનેમાની તાકાત હતી.

મિત્રો, તેમની ફિલ્મો માત્ર મનોરંજન નથી આપતી, પરંતુ જીવનના કેટલાક સુંદર પાઠ પણ આપે છે. પહેલો પાઠ, સંબંધોને સમય આપો. બીજો પાઠ, જીવનમાં નાની નાની ખુશીઓનું મહત્વ સમજો. ત્રીજો પાઠ, સફળતા કરતાં માનવતા મોટી છે. ચોથો પાઠ, હાસ્ય જીવનની મુશ્કેલીઓને હળવી કરી શકે છે. અને સૌથી મહત્વપૂર્ણ, જીવનને માત્ર પસાર ન કરો, તેને માણો અને બીજાના જીવનમાં પણ ખુશી લાવો.

दोस्तों, ऋषिकेश मुखर्जीनु अवसान 27 ऑगस्ट 2006ना रोज थयुं, परंतु एक साचा कलाकारनु सर्जन तेना अवसान साथे समाप्त थतुं नथी। तेनी फिल्मों आजे पण जोवा मळे छे, आजे पण आनंद आपणने जीवननी किंमत समजावे छे, गोलमाल आपणने हसावे छे, चुपके चुपके परिवार साथे हसवानी तक आपे छे अने बावरची आपणने परिवारना साचा अर्थनी याद अपावे छे। આજ એક મહાન કલાકારની ઓળખ છે। ઋષિકેશ મુખર્જીએ આપણને શીખવ્યું કે સિનેમા માત્ર મોટા પડદા પરની વાર્તા નથી, સિનેમા એટલે માણસ, તેની લાગણીઓ, તેના સંબંધો અને તેનું જીવન। તો ચાલો આજે આ મહાન ફિલ્મકારને યાદ કરીએ અને તેમની ફિલ્મોમાં છુપાયેલા સંદેશને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરીએ।

મિત્રો, હમણાં આપે ફિલ્મ સંગીતમાં ફિલ્મકાર ઋષિકેશ મુખર્જીની પુણ્યતિથિ પર તેમની ફિલ્મ ગોલમાલ, ચુપકે ચુપકે, નરમ ગરમ, આનંદ, અભિમાન, નમક હરામ અને ગુડ્ડી ફિલ્મના ગીતો સાંભળ્યા. આ સાથે જ હું આપની વિદાય લઉં છું. ફરી મળીશું એક નવા વિષય સાથે. નમસ્કાર.

નમસ્કાર શ્રોતા મિત્રો, 93.9 MHz પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું FM વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ નદમે હમારી પસંદ કે. આજના આ કાર્યક્રમમાં દોસ્તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની રેડિયો દોસ્ત રાજેશ્વરી. દોસ્તો, આજે નગમે હમારી પસંદ કે કાર્યક્રમમાં યુપીઆઈ વિષય પરની જાણકારી મેળવીએ. યુપીઆઈ મતલબ યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ. દોસ્તો, આજના આપણા ખાસ કાર્યક્રમમાં વાત થવાની છે એવી વસ્તુની કે જે આપણા રોજિંદા જીવનનો જાણે એક અભિન્ન હિસ્સો બની ગઈ છે. એવી વસ્તુ કે જેના વગર આજે ઘણી વખત આપણું પાકીટ અધૂરું લાગે છે. ચા પીધી હોય, શાકભાજી લીધા હોય, પેટ્રોલ ભરાવ્યું હોય, રેસ્ટોરન્ટમાં બિલ ચૂકવવાનું હોય કે પછી કોઈ મિત્રને પૈસા મોકલવાના હોય, ત્યારે આપણને સામેવાળા વ્યક્તિઓ તરફથી એક જ જવાબ મળે, ઓનલાઈન કરી દો. અથવા તો સામેની વ્યક્તિ તરત જ કહે, કોડ સ્કેન કરો, ને તરત જ મોબાઈલ ખિસ્સામાંથી કે પર્સમાંથી બહાર કાઢી કોડ સ્કેન કરીએ એટલે બસ ગણતરીના સેકન્ડ્સમાં પૈસા એક ખાતામાંથી બીજા ખાતામાં પહોંચી જાય છે.

દોસ્તો, આજે આપણે વાત કરીશું આજ ક્રાંતિના 10 વર્ષના ઉજવણીને. એટલે સરળ ભાષામાં કહીએ તો એક એવી ડિજિટલ ચૂકવણી વ્યવસ્થા કે જેના દ્વારા આપણે આપણા બેંક ખાતામાંથી સીધા બીજા વ્યક્તિ કે વેપારીના બેંક ખાતામાં પૈસા મોકલી શકીએ. યુપીઆઈની શરૂઆત 2016માં થઈ અને આજે 2026માં આપણે તેની 10 વર્ષની સફરની ઉજવણી કરી રહ્યા છીએ. દોસ્તો, 2016માં આ ટેકનોલોજીનો આરંભ થયો અને તે જ આજે આપણા રોજિંદા જીવનની સામાન્ય ટેવ બની ગઈ છે.

દોસ્તો, થોડી કલ્પના કરો, થોડા વર્ષો પહેલાં આપણને કોઈને પૈસા આપવાના હોય તો શું કરતા? ક્યારેક ખિસ્સામાં રોકડ રાખવી પડતી, ક્યારેક પૈસા અહીં તહીં શોધવા પડતા, ક્યારેક ચેક આપવો પડતો અને ક્યારેક તો કાલે આપી દઈશ એવું પણ કહેવું પડતું. પરંતુ યુપીઆઈ આવ્યા પછી આ બધી વાતો ઘણી સરળ બની ગઈ. આજે તમારા હાથમાં માત્ર એક મોબાઈલ ફોન હોય અને તે બેંક અકાઉન્ટ સાથે, તમારા ખાતા સાથે જોડાયેલ હોય તો તમે થોડા જ સેકન્ડ્સમાં પોતાની લેવડ દેવડ કરી શકો છો. યુપીઆઈના 10 વર્ષની સફરની શરૂઆત પાછળનો વિચાર માત્ર પૈસા મોકલવાનો ન હતો, પરંતુ મુખ્ય વિચાર હતો ચૂકવણી સરળ બનાવવી, ઝડપી બનાવવી અને ડિજિટલ બનાવવી, અને તેના માટે બેન્કિંગ અને ટેકનોલોજીને એકસાથે જોડવામાં આવી. પરિણામ સ્વરૂપે ધીમે ધીમે લોકોમાં તેનો ઉપયોગ વધવા લાગ્યો. નાના વેપારીઓએ કોડ અપનાવ્યા અને આપણને એ સ્કેનરો દુકાનોમાં જોવા મળ્યા. ચા નાસ્તાની લારીથી લઈને મોટા શોરૂમ સુધી કોડ જાણે દરેક જગ્યાએ પહોંચી ગયો. દોસ્તો, યુપીઆઈએ માત્ર પૈસા મોકલવાની પદ્ધતિ બદલી નથી, તેણે આપની ચૂકવણી કરવાની ટેવ જ બદલી નાખી છે. આજે આપણે પરિવાર કે મિત્રોને પૈસા તરત જ મોકલી શકીએ છીએ, કે પછી તે હોય વીજળીનું બિલ, મોબાઈલ રિચાર્જ અને ઓનલાઈન ખરીદી કે રેસ્ટોરન્ટનું બિલ. સ્કેન કરીને આ બધી જ ચૂકવણીઓમાં પલકના ઝબકારે, એટલે કે માત્ર ને માત્ર થોડીક સેકન્ડ્સમાં જ કરી શકીએ છીએ. અને હવે સમય છે આપણા કાર્યક્રમમાં સંગીતની સફરમાં આગળ વધવાનો, કારણ કે આપણો કાર્યક્રમ છે નગમે હમારી પસંદ કે, અને સંગીત વગર આપણી આ સફર અધૂરી જ કહેવાય. તો આવો સાંભળીએ આગળનું ગીત.

વધુ સરળ બન્યું છે અને સમગ્ર લોકોને ડિજિટલ નાણાકીય વ્યવસ્થામાં જોડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે અને નાના મોટા દરેક વ્યક્તિઓ માટે જાણે રોજિંદા જીવનનો ભાગ બની ગયું છે. યુપીઆઈની ઓળખ માત્ર ભારતમાં જ સીમિત રહી નથી. ભારતના ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થાની ચર્ચા દુનિયા અને દેશોમાં થઈ રહી છે. સાથે જોડાયેલી ટેકનોલોજી અને ડિજિટલ પેમેન્ટ મોડેલને અન્ય દેશોમાં પણ રસપૂર્વક જોવામાં આવ્યું છે. દોસ્તો, ડિજિટલ પેમેન્ટની સાથે તેની સુરક્ષા પણ એટલી જ જરૂરી છે. જેટલું સરળ છે એટલું જ જરૂરી છે કે તેનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો. યાદ રાખજો, પૈસા મેળવવા માટે ક્યારેય પૈસા નાખવાની જરૂર પડતી નથી. જો કોઈ વ્યક્તિ તમને કહે કે તમારા ખાતામાં પૈસા મોકલવાના છે તો તમે પહેલાં નાખો તો સાવધાન, આ છેતરપિંડી હોઈ શકે. યુપીઆઈનો ઉપયોગ પેમેન્ટ્સને મંજૂરી આપવા માટે થાય છે, પૈસા મેળવવા માટે નહીં. અને દોસ્તો, એક બીજી ખૂબ જ મહત્વની વાત, પોતાના બેંક ખાતાને લગતી સંવેદનશીલ માહિતી કોઈની સાથે શેર ન કરવી. દોસ્તો, ક્યારેક કોઈ વ્યક્તિ તમને એમ કહે કે આ સ્કેન કરો તમને પૈસા મળશે તો તરત જ વિશ્વાસ ન કરશો. કોડ સ્કેન કરીને તમે પેમેન્ટ કરવાની પ્રક્રિયામાં જઈ શકો છો, એટલે કોડ સ્કેન કરતા પહેલાં હંમેશા તપાસો પૈસા કોને જઈ રહ્યા છે, કેટલી રકમ જઈ રહી છે, અને ત્યાર પછી જ ચૂકવણીને મંજૂરી આપો.

દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો 93.9 MHz પર. ગિરીશભાઈ ગંડેવીકર જ્વેલર્સ, શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગંડેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા.

0: हम दोनों इस फिल्म के गीत के संगीतकार थे जयदेव, और देवानंद सेना में ड्यूटी पर जाने की तैयारी कर रहे थे, ऐसा भी जवाब हमें मिल गया।
1: आकाशवाणी समाचार बकुला परमार वांचे छे। सौ प्रथम मुख्य समाचार। खेलो इंडिया डायलॉगमां संबोधता प्रधानमंत्रीए कह्यू कि 21मी सदीमां भारत माटे आधुनिक रमतगमत इकोसिस्टम बनावा माटे सरकार संपूर्णपणे प्रतिबद्ध। नेपाळमां आवेला विनाशक पूरमां 162 लोकोना मौत, 300 भारतीयो गुम। भारते 37.5 टननी राहत सामग्री मोकली। नेपाळना पूर बाद बिहार अने उत्तर प्रदेशमां तकेदारी माटे एनडीआरएफनी टीम तैनात। केन्द्रीय गृहमंत्री अमित शाहे गुजरातना अमरेलीना दुधाड़ा खाते हेतनी हवेली सरोवरनु उद्घाटन कर्यू। अमदावादमां गुजरात विद्यापीठना पदवीदान सहितना विविध कार्यक्रमोमां उपस्थित रहेशे। कर्नाटक सरकारे विद्यार्थीओना मुद्दाओनी तपास अने शिक्षण सुधारणा माटे केबिनेटनी पेटा समितिनी रचना करी। અને કોલંબો ટેસ્ટના પાંચમા દિવસે શ્રીલંકાના બેટ્સમેનોની ધીરજપૂર્વકની બેટિંગ। સમાચાર વિગતવાર। સરકાર 21મી સદીમાં ભારત માટે આધુનિક રમતગમત ઇકોસિસ્ટમ બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે। આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ખેલો ઇન્ડિયા ડાયલોગમાં સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રમતગમત ફક્ત મેડલ જીતવા સુધી મર્યાદિત નથી, પરંતુ તે વિકસિત ભારતના નિર્માણમાં ભારતના રમતગમત કૌશલ્ય અને યુવા શક્તિને એક કરવાનું મિશન છે। તેમણે લાલ કિલ્લાની પ્રાચીર પરથી જાહેરાત કરી હતી કે રમતગમતમાં 5-15 વર્ષની વયના બાળકોને ઓળખવા માટે એક મોટી પ્રતિભા શોધ યોજાશે।
2: तो ये केवल मेडल जीतने तक सीमित नहीं है, ये विकसित भारत के निर्माण में भारत की खेल शक्ति और भारत की युवा शक्ति को एक साथ जोड़ने का अभियान है। मैं हमेशा कहता आया हूं, जो खेले वो खिले, और खेल में खिलना सिर्फ मैदान पर जीतना नहीं है, खेल में खिलना मतलब व्यक्तित्व का खिलना और देश का गौरव बढ़ाना।
1: તેમણે કહ્યું કે રમતગમત યુનિવર્સિટીથી લઈને આધુનિક તાલીમ કેન્દ્રો સુધી દેશભરમાં એક એવી ઇકોસિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે જ્યાં પ્રતિભાને દરેક તબક્કે ખીલવાનો અવસર મળે।
2: હમારી સરકાર ભારતમાં 21મી સદી કા આધુનિક સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ બનાવવા કે લીએ પૂરી તરહ પ્રતિબદ્ધ હે। આજ સ્પોર્ટ્સ યુનિવર્સિટી સે લેકર આધુનિક ટ્રેનિંગ સેન્ટર્સ તક દેશ મેં એક એસી વ્યવસ્થા બનાઈ જા રહી હૈ જિસમેં પ્રતિભા કો પહેચાનને સે લેકર ઉસે દુનિયા કે મંચ તક પહોંચાને તક હર સ્તર પર સહયોગ મિલે।
1: આ પ્રસંગે બોલતા કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને સન્ડે ઓન સાયકલ જેવી પહેલો નાગરિકોને આરોગ્ય પ્રત્યે સતર્ક રહેવા માટે પ્રોત્સાહિત કરે છે। આ કાર્યક્રમ મેરા યુવા ભારત દ્વારા રાષ્ટ્રીય

રમતગમત દિવસ 2026ની ઉજવણીના ભાગરૂપે આયોજિત કરવામાં આવ્યો હતો. નેપાળ તિબેટ સરહદના કેટલાક ભાગોમાં અચાનક પૂર આવતા હજારો લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. નેપાળના વિદેશ પ્રધાન ખાનાલે જણાવ્યું હતું કે પૂરમાં ગુમ થયેલા હજારો લોકોમાં લગભગ 300 ભારતીય પ્રવાસીઓનો સમાવેશ થાય છે. દરમિયાન નેપાળ પોલીસે જણાવ્યું કે ગઈકાલે 3 જિલ્લામાં તબાહી મચાવનાર ભોટેકોશી નદીમાં અચાનક પૂરમાં મૃત્યુઆંક વધીને 162 થયો છે. તિબેટમાં આવેલા પૂરથી અનેક શહેરો અને ગામડાઓનો વિનાશ થયો છે. મહત્વપૂર્ણ પુલ ધોવાઈ ગયા છે અને 1 ડઝન હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સનું ધોવાણ થયું છે. નેપાળના વિદેશમંત્રીએ જણાવ્યું હતું કે ગઈકાલે સવારે 8:37 તિબેટ પ્રદેશમાં ભૂકંપ આવ્યો હતો અને 3 મિનિટ પછી અચાનક પૂરની જાણ થઈ હતી. ભૂકંપના કારણે હિમનદીઓમાં વિસ્ફોટના કારણે પૂર આવ્યું હતું. નેપાળના રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે જણાવ્યું કે નેપાળ તિબેટ સરહદ પર સ્થિત લહેન્ડે નદીમાં ખડક સ્ખલન અને પાણી ભરાવાના કારણે રાસુવા જિલ્લાના સરહદી શહેર તિમુરેમાં ભોટેકોશી દ્વારા પ્રચંડ પૂર ત્રિશુલી નદીમાં પ્રવેશ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નેપાળી સમકક્ષ બાલેન્દ્ર શાહ સાથે વાત કરી અને તેમને શક્ય તેટલી માનવતાવાદી સહાયની ખાતરી આપી હતી. ભારતે નેપાળ માટે 37.5 ટનની માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત સામગ્રી, દવાઓ અને ખાદ્ય પેકેટનો બીજો જથ્થો મોકલ્યો છે. નેપાળમાં ગઈકાલે અચાનક પૂર આવ્યા બાદ માનવતાવાદી સહાય પૂરી પડાઈ રહી છે. રાહત સામગ્રી સાથેના બીજા વિમાને ઉડાન ભરી હોવાનું વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ભારત નેપાળી અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે અને રાહત પ્રયાસોને મજબૂત રીતે સમર્થન આપવાનું ચાલુ રાખશે. ઉલ્લેખનીય છે કે ભારતે ગઈકાલે નેપાળ માટે 10 ટન માનવતાવાદી સહાય અને આવશ્યક દવાઓ મોકલી હતી. નેપાળમાં આવેલા પૂર બાદ કોઈપણ પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે બિહારમાં 9 અને ઉત્તરપ્રદેશમાં 1 એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં એનડીઆરએફના આઈજી નરેન્દ્રસિંહ બુંદેલાએ જણાવ્યું કે ઉત્તરપ્રદેશના ગોરખપુર નજીકના કુશીનગર વિસ્તારમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે હાલમાં કેન્દ્રીય જળ આયોગ બિહારમાં ગંડક નદી પર વાલ્મીકીનગર બેરેજ પર પાણીના પ્રવાહ પર દેખરેખ રાખી રહ્યું છે. અત્યાર સુધી જમીન પર પૂરની કોઈ મોટી અસર થઈ નથી, પરંતુ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે નેપાળ અને તિબેટમાં અચાનક આવેલા પૂરના કારણે થયેલા જાનમાલના નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે. મહાસચિવના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સરકારના રાહત પ્રયાસો અને તાત્કાલિક સહાયને સમર્થન આપી રહ્યું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સવારે ગુજરાતના અમરેલી જિલ્લાના દુધાડા ખાતે હરિકૃષ્ણ ફાઉન્ડેશન દ્વારા વિકસાવવામાં આવેલા નવનિર્મિત હેતની હવેલી તળાવનું ઉદઘાટન કરીને તેમની ગુજરાત મુલાકાત શરૂ કરી. આજે શ્રી શાહ આગામી ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે અમદાવાદના સર્કિટ હાઉસ એનએક્સી ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. બપોરે તેઓ ગુજરાત વિદ્યાપીઠના 72મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે અને વિદ્યાર્થીઓને સંબોધન કરશે. શ્રી શાહ થલતેજમાં ટ્રોઇકા ફાર્માસ્યુટિકલ્સ દ્વારા આયોજિત આરવી પટેલ ફોર્મિનોવા એવોર્ડ્સ 2026માં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ ઘાટલોડિયા મતવિસ્તારના બોપલના લોકો સાથે વાતચીત કરવા માટે લોકદરબારમાં પણ ઉપસ્થિત રહેશે. કર્ણાટક સરકારે વિદ્યાર્થીઓના મુદ્દાઓની તપાસ કરવા અને શિક્ષણ સુધારણા માટે કેબિનેટની પેટા સમિતિની રચના કરી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી યુટી ખાદરને આ પેટા સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જેમાં ઉચ્ચશિક્ષણ, ગૃહ, તબીબી શિક્ષણ અને શાળા શિક્ષણ મંત્રીઓ સભ્ય તરીકે કાર્ય કરશે. આ સમિતિ પરીક્ષા અને પારદર્શક ભરતી પ્રક્રિયા, શિક્ષણનો ખર્ચ, ફી અને કોચિંગ નિયમો સહિતના અલગ અલગ મુદ્દાઓની સમીક્ષા કરીને તેની ભલામણો સરકારને કરશે. ભારત આવતા મહિનાની 12મી અને 13મી તારીખે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 18મી બ્રિક્સ સમિટનું આયોજન કરશે. આ સમિટમાં બ્રિક્સ સભ્ય અને સહભાગી દેશોના નેતાઓ આઉટરીચ આમંત્રિતો સામેલ થશે. આ સમિટમાં પરસ્પર સહયોગને વધુ મજબૂત કરવા અને મહત્વના વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ અંગે પણ ચર્ચા થશે.

કોલંબો ખાતે રમાઈ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી અને અંતિમ ટેસ્ટના પાંચમા દિવસે લંચ બાદ છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે 7 વિકેટે 342 રન કરીને 129 રનની સરસાઈ મેળવી છે. લંચ અગાઉ સોનલ, દિનુષા અને નુવાનથાની 7મી વિકેટની 112 રનની ભાગીદારીથી શ્રીલંકાના બેટ્સમેનોએ લંચ સુધીમાં ધીરજપૂર્વકની બેટીંગ કરી હતી. ભારતીય બોલરોને સહેજ પણ મચક આપ્યા વિના શ્રીલંકાએ લંચ સુધીમાં એક પણ વિકેટ ગુમાવી ન હતી, પરંતુ લંચ બાદ તરત જ નુવાનથાને માનવ સુથારે આઉટ કર્યો હતો. આજે મેચનો છેલ્લો દિવસ છે ત્યારે ભારતને બીજી ટેસ્ટ જીતવાની તક છે. ખેલો ઇન્ડિયા ડાયલોગમાં સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે 21મી સદીમાં ભારત માટે આધુનિક રમતગમત ઇકોસિસ્ટમ બનાવવા માટે સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ. નેપાળમાં આવેલા વિનાશકપુરમાં 162 લોકોના મોત, 300 ભારતીયો ગુમ. ભારતે 37.5 ટનની રાહત સામગ્રી મોકલી. નેપાળના પૂર બાદ બિહાર અને ઉત્તરપ્રદેશમાં તકેદારી માટે એનડીઆરએફની ટીમ તૈનાત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના અમરેલીના દૂધાળા ખાતે હેતની હવેલી સરોવરનું ઉદઘાટન કર્યું. અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠના પદવીદાન સહિતના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. કર્ણાટક સરકારે વિદ્યાર્થીઓના મુદ્દાઓની તપાસ અને શિક્ષણ સુધારણા માટે કેબિનેટની પેટા સમિતિની રચના કરી. અને કોલંબો ટેસ્ટના પાંચમા દિવસે શ્રીલંકાના બેટ્સમેનોની ધીરજપૂર્વકની બેટીંગ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમયમાં ગુજરાતમાં દુકાળ ભૂતકાળ બન્યો છે. આજે અમરેલી જિલ્લાના દુધાળા ખાતે નવનિર્મિત ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ કરતા તેમણે કહ્યું કે સૌની યોજનાથી સૌરાષ્ટ્ર અને સુજલામ સુફલામ યોજનાથી ઉત્તર ગુજરાતમાં નર્મદાના નીર પહોંચાડવામાં આવ્યા છે.
1: આજે ગુજરાત ખરેખર દુકાળ મુક્ત બન્યું છે. સરોવરો વધ્યા, ચેકડેમો વધ્યા, ખેતી સારી થઈ, હરિયાળો વિસ્તાર વધ્યો, મેઘરાજાની મહેર થઈ અને 2001 થી 2026 સુધી 25 વર્ષથી આપણે ક્યાંય દુકાળ જોવા નથી મળ્યો. એ નરેન્દ્રભાઈના પ્લાનિંગનું જે પરિણામ છે એ છે, અને એમાં સૌથી મોટો ફાળો જનતાનો છે.
0: કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું કે પદ્મ પુરસ્કાર પરિવાર કે સગાવહાલા માટે નથી. તેમણે ઉમેર્યું કે પ્રશંસાની ઇચ્છા રાખ્યા વિના સમગ્ર જીવન ગરીબોની સેવામાં વિતાવે પદ્મ પુરસ્કાર તેના માટે છે. રાજ્યના પ્રવાસે આવેલા શ્રી શાહ બપોર બાદ ગુજરાત વિદ્યાપીઠના 72મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. તેઓ અમદાવાદના થલતેજમાં ટ્રોઇકા ફાર્માસ્યુટિકલ્સ દ્વારા આયોજિત ફાર્મા ઇનોવા પુરસ્કાર સમારોહ 2026માં હાજરી આપશે. ત્યારબાદ ઘાટલોડિયા મતવિસ્તારના બોપલ ખાતે રહેવાસીઓ સાથે વાતચીત કરવા માટે લોકદરબારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ખેલો ઇન્ડિયા સંવાદમાં દેશના યુવા ખેલાડીઓને સંબોધ્યા. ત્યારે આઈઆઈટી ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં રમતગમતના માળખાગત વિકાસ માટે કામ કરી રહી છે.
2: નહીં કેવલ ગુજરાત મેં બટ સારે દેશ મેં ખેલ અવર સંરચના ડેવલપ હો, એક સ્પોર્ટ્સ ઇકો સિસ્ટમ બને ડેવલપ હો, ઉસકે લીએ લાસ્ટ મહિને મેં હી 36,000 કરોડ રૂપીઝ કા પ્રાવધાન કરા ગયા હૈ, જિસમેં દેશ મેં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરા જાયેગા, દેશ મેં એકેડેમી ડેવલપ કરી જાયેગી, દેશ મેં લીગ કલ્ચર ડેવલપ કરા જાયેગા, તાકી દેશ કે હર એથલીટ કો ખેલ કે મેદાન મેં આને કા અવસર મિલે.
0: ગાંધીનગરના લોકભવન હોલમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ, જેમાં મંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય રીટાબેન પટેલ, ધારાસભ્ય નિમિષાબેન સુથાર, પાયલ કુકરાણી સહિતની રાજ્યમાંથી આવેલ બહેનોએ શ્રી પટેલને રાખડી બાંધી દીર્ઘાયુના આશીર્વાદ આપ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ભાજપ પ્રદેશ પ્રમુખ અજુબેન વેકરિયાએ રાખડી બાંધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોના ઓનલાઈન નિવારણનો ઓગસ્ટ મહિનાનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આજે યોજાશે. સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરૂવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે. નાગરિકો ઓગસ્ટ મહિનાના રાજ્ય સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો આજે સવારે 8-11 દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. અમેરિકા અને કેનેડાનો સફળ પ્રવાસ પૂર્ણ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત પરત ફર્યા છે. અમદાવાદ હવાઈ મથક પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમનું સ્વાગત કર્યું હતું. પોતાના પ્રવાસની ફળશ્રુ

0: સ્થિતિની માહિતી આપતા શ્રી પટેલે જણાવ્યું કે ગુજરાતમાં વધુમાં વધુ વૈશ્વિક મૂડીરોકાણ આવે તેવો અમારો પ્રયત્ન રહ્યો છે. ભારતમાં આવનાર રોકાણ ગુજરાતમાં આવે એના માટેનો અમારો આ પ્રયાસ હતો.
1: અમારા જવાથી રોકાણ ભારતમાં આવ્યા પછી ગુજરાતમાં આવે એના માટેનો અમારો પ્રયત્ન છે અને ખૂબ સારી મોટી મોટી કંપનીઓ સાથે, એ પછી સેમિકન્ડક્ટર ક્ષેત્ર હોય, એઆઈ હોય, ડેટા સેન્ટર હોય કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર કે ગિફ્ટ સિટી માટે ફાઇનાન્શિયલ મોટી કંપની હોય, બધા સાથે ખૂબ સારી મીટિંગો થઈ છે અને લોકો ઉત્સુક છે ગુજરાતમાં રોકાણ કરવા માટે. એટલે ગુજરાતમાં ખૂબ સારું મૂડી રોકાણ આવશે.
0: નેપાળ ચીન સરહદ નજીક આવેલા પૂરમાં ફસાયેલા ગુજરાતીઓ માટે વિવિધ જિલ્લામાં હેલ્પલાઇન નંબર જાહેર કરાયા છે, જે અંતર્ગત રાજ્યસભાના સાંસદ મયંક નાયકના સેવાલય દ્વારા હેલ્પલાઇન નંબર 98-246-33-244 અથવા 94-293-76-333 જાહેર કરાયા છે. નેપાળમાં પ્રવાસે ગયેલા અથવા રોકાયેલા ભાવનગર જિલ્લાના કોઈ નાગરિક અસરગ્રસ્ત કે ફસાયા હોય તો ભાવનગર જિલ્લા કંટ્રોલ રૂમ 0-278-25-21-554-55 અથવા હેલ્પલાઇન નંબર 1077 પર સંપર્ક કરવા જણાવાયું છે. તેવી જ રીતે મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 0-26-74-25-23-00 અને 0-26-74-25-23-01 નંબર પર નેપાળમાં ફસાયેલા પરિવારજન માટે સંપર્ક કરવા જણાવાયું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: सखी सहेली।
1: पप्पा तमे दर रविवारे घर માં શું ચેક કરો છો?
2: બેટા તને ખબર છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કેવી રીતે ફેલાય છે?
1: ના પપ્પા,
2: આ બંને રોગ એડિસ એજિપ્ટી મચ્છર દ્વારા ફેલાય છે અને આ

0: મચ્છર ઘરમાં જમા થયેલા પાણીમાં ઉત્પન્ન થાય છે.
1: તો આપણે મચ્છરને ઉત્પન્ન થતા કેવી રીતે અટકાવી શકીએ?
0: એકદમ સરળ છે. મારી જેમ દરેક પરિવારમાંથી એક સભ્ય દર રવિવારે માત્ર 10 મિનિટ આપે. આ 10 મિનિટમાં ઘર તેમજ ઘરની આસપાસ 10 મીટરમાં રહેલ ઉપયોગી પાણીના પાત્રો હવાચુસ્ત ઢાંકણથી બંધ કરે. ફ્રીજની ટ્રે, એર કુલર, ફૂલદાની, પક્ષી કુંજ, કુંડાની નીચે મૂકવામાં આવેલ ટ્રેમાં જમા થયેલ પાણીને દર અઠવાડિયે ખાલી કરી ઘસીને સાફ કરે અને બિન ઉપયોગી સંગ્રહ થયેલ પાણીનો નિકાલ કરે તથા બીજા 10 વ્યક્તિઓને આ બાબતે માહિતગાર કરે.
1: બા પપ્પા, આ તો એકદમ સરળ છે.
0: હા બેટા, તો ચાલ આપણે પરિવારની સુરક્ષાની જવાબદારી લઈએ, સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ, પાણીના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ, મચ્છરની ઉત્પત્તિ અટકાવો, મચ્છરજન્ય રોગચાળાથી પરિવારને બચાવો.

0: દર અઠવાડિયે ખાલી કરી ઘસીને સાફ કરે અને બિન ઉપયોગી સંગ્રહ થયેલ પાણીનો નિકાલ કરે તથા બીજા 10 વ્યક્તિઓને આ બાબતે માહિતગાર કરે.
1: વાહ પપ્પા, આ તો એકદમ સરળ છે.
0: હા બેટા, તો ચાલ આપણે પરિવારની સુરક્ષાની જવાબદારી લઈએ, સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ, પાણીના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ, મચ્છરની ઉત્પત્તિ અટકાવો, મચ્છરજન્ય રોગચાળાથી પરિવારને બચાવો.
2: સેહત આપકી, સુરક્ષા હમારી. અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની, ક્યુંકિ એક મચ્છર ઇન્સાન કો સોને નહીં દેતા હૈ. નઈ ટેકનોલોજી કી મચ્છર જાલી કે લિયે સંપર્ક કરે 45 વર્ષ સે આપકી સેવા મે ઉપસ્થિત આર કે બ્લાઇન્ડ્સ, દાંડિયા બજાર, 9825027525. સેહત આપકી, સુરક્ષા હમારી, યે હૈ આર કે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
3: ભટકી તો રહા હૈ જીવન કી ઇસ કઠોર યાત્રા મે ભૂખા પ્યાસા, દર દર ભટકતા હુઆ प्यार और सुकून का सहारा ढूंढ रहा होता है ये बंजारा मन.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
2: પૂજા પ્લસ,
3: પૂજા મોન્સૂન સેલમાં ફાયદાનો વરસાદ,
4: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ.
3: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
2: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
0: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હે આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
5: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती. मजेदार नहीं असरदार, भारत का गम एक्सपर्ट.
6: तराने नए पुराने इस प्रोग्राम के लिए बस थोड़ा सा इंतजार.

પૂજા પ્લસ, પૂજા મેન્સિન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ખેલો ઇન્ડિયા ડાયલોગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનોને કહ્યું સરકાર આધુનિક રમતગમત માળખું બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે વિદ્યાર્થીઓને દેશ માટે લક્ષ્ય નિર્ધારિત કરવા આહવાન કર્યું. નેપાળમાં ભયાનક પૂરથી સર્જાયેલી સ્થિતિમાં રાજ્યના 18 જેટલા લોકો ગુમ થયાના અહેવાલ. રક્ષાબંધન

કાર્યક્રમે મહિલા ધારાસભ્યોને મુખ્યમંત્રીની ભેટ, વિકાસ કામો માટે 28 કરોડ ફાળવ્યા. પશુપાલકોને 2,946 કરોડ રૂપિયાનો ઐતિહાસિક ભાવ ફેર ચૂકવવાનો બનાસ ડેરીનો નિર્ણય અને ડીજી પિકઅપ 2026-27 રેસલિંગ ક્લસ્ટર સ્પર્ધામાં જેલ વિભાગે સૌથી ચંદ્રકો જીત્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર 21મી સદીમાં ભારત માટે આધુનિક રમતગમત ઇકોસિસ્ટમ બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આજે ખેલ

0: સંપૂર્ણપણે પ્રતિબંધ છે. આજે ખેલો ઇન્ડિયા ડાયલોગની વર્ચ્યુઅલી સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે રમતગમત ફક્ત ચંદ્રક જીતવા સુધી મર્યાદિત નથી, પરંતુ તે વિકસિત ભારતના નિર્માણમાં ભારતની રમતગમત કૌશલ્ય અને યુવા શક્તિને એક કરવાનું મિશન છે. રાજ્યમાં પણ આજે વિવિધ સ્થળોએ ખેલો ઇન્ડિયા ડાયલોગનું આયોજન કરાયું. આઈઆઈટી ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ કહ્યું કે કેન્દ્ર સરકારે દેશભરમાં એક મજબૂત રમતગમત માળખું વિકસાવવા 36,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
1: ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સ, ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ, ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ કે દ્વારા દેશ કે સભી યુવા અપને સ્કૂલ મે હી ખેલને કા અવસર મિલે, વહાં સે હી ટેલેન્ટ કો આઇડેન્ટિફાઈ કરકે ઉસકો ડિસ્ટ્રિક્ટ સ્કૂલ સ્પોર્ટ્સ સ્કૂલ મે રખી જાય ઓર વહાં સે સ્ટેટ ટ્રેનિંગ સેન્ટર, સેન્ટર ઓફ એક્સલન્સ ઓર ટોપ્સ કે સેન્ટર મે લેકે ઉસકો ખેલને કા પૂર્ણ અવસર દેને કી વ્યવસ્થા કરી.
0: આ ઉપરાંત વલસાડ જિલ્લાની ધરમપુરમાં યોજાયેલા કાર્યક્રમમાં 800 વિદ્યાર્થી જોડાયા, જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પણ એનએસએસ સ્વયંસેવકોએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. જામનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં રમતગમત ક્ષેત્ર સાથે જોડાયેલા આગેવાનો, લોકપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે વિદ્યાર્થીઓને દેશ માટે લક્ષ્ય નિર્ધારિત કરવા આહવાન કર્યું. ગુજરાત વિદ્યાપીઠના 72મા પદવીદાન સમારોહમાં તેમણે ગાંધીજીના વિચારોને ટાંકતા જણાવ્યું, શિક્ષણ એવું હોવું જોઈએ જે કૌશલ્ય આપે, હૃદયમાં સંવેદનશીલતા ઉત્પન્ન કરે અને મસ્તિષ્ક જ્ઞાન સાથે વિવેકને અપનાવવા ખુલ્લું રહે.
2: એક બહોત બડી વ્યક્તિને મુજે કહા થા કે કામ હો પાયેગા યા નહીં હો પાયેગા વો નહીં સોચના ચાહીએ, કામ કરને જૈસા હૈ या नहीं करने जैसा है वो ही सोचना चाहिए. जीवन में एक लक्ष्य तय कर विद्यापीठ के प्रांगण के बाहर पैर रखेगा और दूसरा लक्ष्य अपने लिए मत तय करना, देश के लिए, समाज के लिए, गरीबों के लिए, लोगों के लिए तय करना.
0: તેમણે જણાવ્યું હતું કે ગાંધીજી માનતા હતા કે સ્વતંત્રતા ત્યાં સુધી અધૂરી રહેશે જ્યાં સુધી ભાષા સંસ્કૃતિ આપણી ન હોય. નવી શિક્ષણ નીતિ અંગે તેમણે જણાવ્યું કે ભારતે સદીઓ સુધી વિશ્વને આપી તે જ શિક્ષણ નીતિ આપણા યુવાનો માટે લાવવામાં આવી છે.
2: 2020 की राष्ट्रीय शिक्षा नीति एक बार आप देख लीजिएगा, मातृभाषा, कौशल, बहुविषयक अध्ययन, भारतीय ज्ञान परंपरा और समग्र व्यक्तित्व का विकास, ये 5 स्तंभ पर ही हमारी नई शिक्षा नीति बनी है. मूल तत्व को बदले बगैर विश्व भर की आधुनिकता को हमने नई शिक्षा नीति में भरने का काम किया है.
0: સમારોહમાં 900 વિદ્યાર્થીઓને પદવી અને 11 વિદ્યાર્થીઓને ચંદ્રક એનાયત કર્યા હતા. શ્રી શાહ આજે અમદાવાદના થલતેજમાં ટ્રોઇકા ફાર્માસ્યુટિકલ્સ દ્વારા આયોજિત ફાર્મા ઇનોવા પુરસ્કાર સમારોહ 2026માં હાજરી આપશે. ત્યારબાદ ઘાટલોડિયા મતવિસ્તારના બોપલ ખાતે રહેવાસીઓ સાથે વાતચીત કરવા માટે લોકદરબારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. નેપાળમાં ભયાનક પૂરથી સર્જાયેલી સ્થિતિમાં રાજ્યના 18 જેટલા લોકો ગુમ થયાના અહેવાલ છે. સરકારી યાદીમાં જણાવ્યા અનુસાર ગાંધીનગરના 4, સુરત અને ખેડાના 3-3, આણંદ અને વડોદરાના 2-2, અમદાવાદ, રાજકોટ, વલસાડ, અમરેલીના 1-1 વ્યક્તિનો સમાવેશ થાય છે. યાદીમાં દર્શાવેલા 18 લોકોમાંથી કેટલાક ભારતીય મૂળના વિદેશી નાગરિકો પણ હોવાનું નોંધાયું છે. ગુજરાત સિવાય અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના 1-1 વ્યક્તિનો પણ સંપર્ક થયો નથી, ત્યારે ગુમ થયેલા લોકો અંગે માહિતી એકત્ર કરવા તંત્ર સક્રિય થયું છે. દરમિયાન રાજ્ય સરકારે પૂરગ્રસ્ત સ્થિતિમાં ફસાયેલા નાગરિકો અને પરિવારજનો માટે હેલ્પલાઇન જાહેર કરી છે. રાજ્યના નાગરિકો અને તેના પરિવારજનો માટે રાજ્યના કંટ્રોલ રૂમ નંબર 07923251900997840530 હેલ્પલાઇન નંબર 1070 ઉપરાંત જે તે જિલ્લાના ડિસ્ટ્રીક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના હેલ્પલાઇન નંબર 1077 પર સંપર્ક કરવો. જ્યારે નેપાળમાં અસરગ્રસ્ત ભારતીય નાગરિકો માટે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર +9779851316807+9779709107500 પણ જાહેર કરાયા છે. જરૂરિયાતમંદ નાગરિકો અથવા તેમના પરિવારજનો તાત્કાલિક આ નંબરો પર સંપર્ક કરી શકે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABADને ફોલો કરશો. રક્ષાબંધન પહેલા રાજ્યના મહિલા ધારાસભ્યોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસલક્ષી ભેટ આપી છે. તે અંતર્ગત મતવિસ્તારના રોડ રસ્તાના કામો માટે 14 મહિલા જનપ્રતિનિધિઓને કુલ 28 કરોડ રૂપિયા ફાળવાશે. રાજ્ય વિધાનસભામાં જનપ્રતિનિધિત્વ કરતા શહેરી ક્ષેત્રના 9, ગ્રામ્ય વિસ્તારના 5 મળીને કુલ 14 મહિલા ધારાસભ્યોને પ્રત્યેકને 2 કરોડ રૂપિયાની વિકાસલક્ષી ગ્રાન્ટ મળશે. આ નિર્ણયના પરિણામે મહિલા ધારાસભ્યોના મતક્ષેત્રોમાં કનેક્ટિવિટી વધુ સરળ બનશે. બનાસ ડેરીએ પશુપાલકોને 2,946 કરોડ રૂપિયાનો ઐતિહાસિક ભાવફેટ

0: ચૂકવવા નિર્ણય લીધો છે. વાઉથરા જિલ્લાના સણાદર ડેરી પ્લાન્ટ ખાતે યોજાયેલી 58મી વાર્ષિક સાધારણ સભામાં અધ્યક્ષ શંકર ચૌધરીએ આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે દર મહિને પશુપાલકોના ખાતામાં 1422 કરોડની દૂધની આવક જમા કરાવતો વિશ્વનો એકમાત્ર જિલ્લો બનાસકાંઠા છે. આ સમગ્ર પ્રગતિ અને સિદ્ધિઓ લાખો દૂધ ઉત્પાદકો માતા બહેનોના પરિશ્રમને કારણે શક્ય બની છે.
1: બનાસે સાથે મળીને ચાલવાનો સ્વભાવ કેળવ્યો, એના કારણે કરીને નાના નાના લોકો પણ એક સાથે મળ્યા અને તેમણે બનાવેલી આ ડેરી એ આજે તેના ફળ અનેક લોકો સુધી પહોંચી રહ્યા છે. આજે રક્ષાબંધનના આગલા દિવસે બનાસની માતાઓ બહેનોને 2000 કરોડથી વધારાની રકમ તેમને ભાવફેર તરીકે મળે એનું ખૂબ ગૌરવ છે, સંતોષ છે. અને સરકારોની પોઝિટિવ નીતિઓ અને પ્રજાનો સાથે ચાલીને કામ કરવાનો સ્વભાવ બંનેના કારણે આ ક્રાંતિ બની શકી છે.
0: આ સભામાં વર્ષ દરમિયાન દૂધ ઉત્પાદનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટોચની 10 મહિલા પશુપાલકોનું સન્માન કરાયું હતું. અમદાવાદ ગુના શાખા અને ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ હૃદયરોગ અને લોહીના દબાણ, બીપીની બનાવટી દવાઓના માળખાનો પર્દાફાશ કર્યો. આ મામલે અમદાવાદના એક વેપારી સહિત 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ વિવિધ રાજ્યોમાં ટીમો મોકલી વધુ તપાસ કરવામાં આવી રહ્યાનું એસીપી ભરત પટેલે જણાવ્યું.
2: फूड एंड ड्रग डिपार्टमेंट के ऑफिसर्स और क्राइम ब्रांच के ऑफिसर ने साथ में मिलकर पूरी टीम्स बना के गुजरात शहर के अलग अलग शहरों से जहां से भी इस तरह से नकली जो दवाइयां अभी तक बेची गई है और जो अभी तक बिकी नहीं है, जो स्टोर्स में थी, तो वो सारी दवाइयां करीबन 1200 स्ट्रिप जब्त की गई है. कुल 3 लोगों को इस केस में अभी तक अरेस्ट किया गया है और बाकी की तफ्तीश जारी है.
0: દમણ જિલ્લામાં માહિતી અને પ્રસારણ મંત્રાલયની જેમ્સ ઓફ ઇન્ડિયા પહેલ અંતર્ગત એક બેઠક યોજાઈ, જેમાં એડીપી આશુતોષ કુમારે આ પહેલના ઉદ્દેશ્યો વિશે વિગતવાર માહિતી આપી.
3: इस मीटिंग में उनको प्रेरित किया गया कि कैसे वो जेम्स ऑफ इंडिया चैलेंज के अंतर्गत 1 से 3 मिनट का वीडियो बना करके और अपने लोकल कल्चर को, लोकल जो भी रीति रिवाज है, कस्टम्स है, संगीत है, खान पान है और जो मॉन्यूमेंट्स है यहाँ के लोकल, उसको वो दुनिया तक पहुंचा सकते हैं और एक नेशनल मंच उनको मिलेगा ताकि वो अपनी प्रतिभा को पूरे देश में दिखा सकते हैं.
0: પવિત્ર શ્રાવણ માસમાં આસામના મુખ્યમંત્રી શ્રી હિંમત બિસ્વા શર્માએ ગીર સોમનાથ જિલ્લામાં આવેલા સોમનાથ જ્યોતિર્લિંગની પૂજા કરી હતી. તેઓએ સપરિવાર સોમેશ્વર મહાપૂજા સંપન્ન કરી હતી. મહેસાણા જિલ્લાના વડનગર ખાતે શ્રાવણોત્સવ અંતર્ગત ભવ્ય ડમરૂ યાત્રામાં 108 નિષ્ણાંત કલાકારોના સમૂહે ડમરૂ વાદને નગરજનોને મંત્રમુગ્ધ કર્યા. આ યાત્રામાં જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પ્રવીણ માળી જોડાયા હતા. મંત્રીશ્રીએ વધુમાં જણાવતા કહ્યું કે
4: કીર્તિ તોરણથી લઈ અને તમામ ગળીઓમાંથી પસાર થતા થતા અનેક મંદિરોના દર્શન કરતા કરતા આજે હાટકેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર આ ડમરૂ યાત્રા સંપન્ન થઈ. નાનામાં નાના બાળકથી લઈ અને વડીલ સુધી દરેક નાગરિકો આમાં જોડાયા છે અને ડમરૂના નાદ સાથે વડનગર ગુંજી ઉઠ્યું છે.
0: ડીજીપી કપ 2026-27 રેસલિંગ ક્લસ્ટર સ્પર્ધામાં જેલ અને સુધારાત્મક વહીવટ વિભાગે શાનદાર પ્રદર્શન કરીને સૌથી વધુ ચંદ્રકો જીત્યા છે. નડિયાદ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં જેલ વિભાગે 6 સુવર્ણ, 6 રજત અને 1 કાંસ્ય સહિત કુલ 13 ચંદ્રક મેડલ મેળવીને ઓવરઓલ ચેમ્પિયનનો ખિતાબ મેળવ્યો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ખેલો ઇન્ડિયા ડાયલોગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનોને કહ્યું કે સરકાર આધુનિક રમતગમત માળખું બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે વિદ્યાર્થીઓને દેશ માટે લક્ષ્ય નિર્ધારિત કરવા આહવાન કર્યું. નેપાળમાં ભયાનક પૂરથી સર્જાયેલી સ્થિતિમાં રાજ્યના 18 જેટલા લોકો ગુમ થયાના અહેવાલ. રક્ષાબંધન પૂર્વે મહિલા ધારાસભ્યોને મુખ્યમંત્રીની ભેટ, વિકાસકામો માટે 28 કરોડ ફાળવ્યા. અને ડીજીપી કપ 2026-27 રેસલિંગ ક્લસ્ટર સ્પર્ધામાં જેલ વિભાગે સૌથી વધુ ચંદ્રકો જીત્યા. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નેપાળમાં આવેલા પૂરમાં મૃત્યુ આંક વધીને 359 થયો. હજારો લોકો ગુમ, જેમાં 288 ભારતીય પ્રવાસીઓનો સમાવેશ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સરકાર 21મી સદીના ભારત માટે આધુનિક રમતગમત વ્યવસ્થા તૈયાર કરવા માટે કટિબદ્ધ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ યુવાનોને 2047 સુધીમાં રાષ્ટ્રીય પુનઃનિર્માણમાં સક્રિયપણે ભાગ લેવા આકલ કરી. સરકારે ડુંગળીની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત અને ભાવવધારાને ઓછો કરવા બફર સ્ટોકમાંથી ડુંગળીનું વેચાણ શરૂ કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે વિશ્વ સાથે દેશનો સંબંધ હંમેશા રાષ્ટ્રહિત સર્વોપરીના હિતોને અનુરૂપ હોવો જોઈએ. અને પુરૂષોની ક્રિકેટમાં ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબો ખાતે રમાયેલી બીજી અને અંતિમ ટેસ્ટ મેચ ભારતે 1-0 જીતી. નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક વધીને 359 થયો છે. નેપાળી અધિકારીઓ હજારો ગુમ થયેલા લોકોને શોધી રહ્યા છે, જેમાં 288 ભારતીય પ્રવાસીઓનો સમાવેશ થાય છે. તાજેતરના વર્ષોમાં દેશની સૌથી ખરાબ આફતોમાંની એક છે. ગઈકાલે આવેલા અચાનક પૂરે નેપાળના 3 જિલ્લાઓને તબાહ કરી દીધા હતા. તિબેટીયન અને નેપાળી અધિકારીઓ અત્યાર સુધીમાં 1300થી વધુ લોકો ગુમ થયાની જાણ કરી છે, જેમાંથી ઘણા વિદેશીઓ છે. બંને અધિકારીઓએ જણાવ્યું હતું કે 30થી વધુ દેશોના લોકો ગુમ છે. નેપાળ પોલીસ પ્રવક્તા કાફલેએ જણાવ્યું હતું કે ઘાયલો સહિત 800થી વધુ ફસાયેલા લોકોને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી બચાવી લેવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના સચિવ રણધીર જયસ્વાલે જણાવ્યું છે કે કૈલાસ માનસરોવર યાત્રા માટે નેપાળ

0: ગયેલા તમિલનાડુના 21 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.
1: सरकार से बातचीत कर रही है कि किस प्रकार से वहां से निकाला जाए. 21 भारतीय नागरिक जो तमिलनाडु से हैं उनको रेस्क्यू कर लिया गया है और ये लोग वहां से निकलने के बाद काठमांडू आएंगे और काठमांडू से फिर भारत की यात्रा करेंगे.
0: નેપાળના સંસદ સભ્ય અને રાષ્ટ્રીય સ્વતંત્રતા પાર્ટીના નેતા વિદુષી રાણાએ ભીષણ કુદરતી આપત્તિ બાદ નેપાળની સાથે ઉભા રહેવા અને દરેક શક્ય મદદની ખાતરી આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે ભારતે નેપાળને મોટી માત્રામાં રાહત સામગ્રી પૂરી પાડી છે અને સંકટની દરેક ઘડીમાં ભારત નેપાળની સાથે મજબૂતીથી ઉભું રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સરકાર 21મી સદીના ભારત માટે આધુનિક રમતગમત વ્યવસ્થા તૈયાર કરવા માટે કટિબદ્ધ છે. શ્રી મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ખેલો ઇન્ડિયા સંવાદ કાર્યક્રમને સંબોધતા કહ્યું કે સ્પોર્ટ્સ યુનિવર્સિટીઓથી લઈને આધુનિક ટ્રેનિંગ સેન્ટરો સુધી દેશભરમાં એવું રમતગમત આંતરમાળખું વિકસાવવામાં આવી રહ્યું છે જેમાં ખેલાડીઓની પ્રતિભાને દરેક સ્તરે સહયોગ મળે.
2: हमारी सरकार भारत में 21वीं सदी का आधुनिक स्पोर्ट्स इकोसिस्टम बनाने के लिए पूरी तरह प्रतिबद्ध है. आज स्पोर्ट्स यूनिवर्सिटी से लेकर आधुनिक ट्रेनिंग सेंटर्स तक देश में एक ऐसी व्यवस्था बनाई जा रही है जिसमें प्रतिभा को पहचानने से लेकर उसे दुनिया के मंच तक पहुंचाने तक हर स्तर पर सहयोग मिले.
0: પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે તેમણે લાલ કિલ્લાની પ્રાચીર પરથી 5 થી 15 વર્ષની વયના બાળકો માટે રમતગમતની પ્રતિભા શોધવા માટે એક મોટા ટેલેન્ટ હન્ટ અભિયાનની જાહેરાત કરી હતી. આ પ્રસંગે યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે દેશમાં મજબૂત રમતગમત વ્યવસ્થા અને પાયાની સુવિધાઓ વિકસાવવા માટે 36,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ભાર મૂક્યો છે કે મહાત્મા ગાંધીની ફિલોસોફી કાલાતીત, સુસંગત અને માનવ કલ્યાણ માટે સમર્પિત છે. આજે અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠના 72મા પદવીદાન સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓને સંબોધતા શ્રી શાહે યુવાનોને 2047 સુધીમાં રાષ્ટ્રીય પુનઃનિર્માણમાં સક્રિયપણે ભાગ લેવા હાકલ કરી. પદવીદાન સમારોહમાં 900 સ્નાતક વિદ્યાર્થીઓને ડિગ્રી અને 11 ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રકો અપાયા હતા. સંસ્થાના ઐતિહાસિક મહત્વ પર ભાર મૂકતા કેન્દ્રીય મંત્રીએ ટિપ્પણી કરી કે ગુજરાત વિદ્યાપીઠ ભારતીય જ્ઞાન પ્રણાલીના એક મુખ્ય મોડલ તરીકે ઉભી રહી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મુખ્ય મૂલ્યો પર ભાર મૂકતા શ્રી શાહે જણાવ્યું હતું કે એનએપી મહાત્મા ગાંધી દ્વારા કલ્પના કરાયેલ માતૃભાષામાં શિક્ષણ, બહુશાખાકીય શિક્ષણ અને કૌશલ્ય આધારિત વિકાસને પ્રાથમિકતા આપે છે.
3: 2020 की राष्ट्रीय शिक्षा नीति एक बार आप देख लीजिएगा. मातृभाषा, कौशल, बहु विषयक अध्ययन, भारतीय ज्ञान परंपरा और समग्र व्यक्तित्व का विकास, ये 5 स्तंभ पर ही हमारी नई शिक्षा नीति बनी है. मूल तत्व को बदले बगैर विश्व भर की आधुनिकता को हमने नई शिक्षा नीति में भरने का काम किया है.
0: ગુજરાતની મુલાકાતે આવેલા શ્રી શાહે અગાઉ અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે કોમનવેલ્થ અને ઓલિમ્પિક રમતો માટે ભારતની તૈયારીઓ અંગે ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ અગાઉ શ્રી શાહે અમરેલી જિલ્લાના દુધડા ખાતે હરિકૃષ્ણ ફાઉન્ડેશન દ્વારા વિકસાવવામાં આવેલા નવનિર્મિત હેતની હવેલી તળાવનું ઉદઘાટન કર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ ચેનલ airnews_abidને ફોલો કરશો. સરકારે આગામી મહિનાઓમાં ડુંગળીની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને મોસમી ભાવવધારાને ઓછો કરવા માટે બફર સ્ટોકમાંથી ડુંગળીનું નિયંત્રિત અને લક્ષિત વેચાણ શરૂ કરી દીધું છે. ગ્રાહક બાબતોના વિભાગના સચિવ નિધિ ખરેએ આજે નવી દિલ્હીના કૃષિભવનથી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના ગ્રાહકો માટે ડુંગળીના છૂટક વેચાણ માટેના વાહનોને લીલી ઝંડી આપી રવાના કર્યા હતા. સરકારના મૂલ્ય સ્થિરકરણ અને બફર સ્ટોકની ડુંગળી 35 રૂપિયા પ્રતિ કિલોગ્રામના રાહત દરે દિલ્હીમાં મોબાઇલ વેન દ્વારા વેચવામાં આવી રહી છે.
4: हर वर्ष हम लोग कोशिश करते हैं कि प्याज में अगर कोई कीमतों की बढ़ोतरी होती है तो उसमें रिटेल इंटरवेंशन के माध्यम से सब्सिडाइज दर पर प्याज की उपलब्धता सुनिश्चित की जाती है. प्याज की जो प्रोडक्शन है या अवेलेबिलिटी है उसमें किसी प्रकार की कोई किल्लत नहीं है. एक्सपोर्ट को भी देखें तो वो पिछले वर्ष के मुकाबले भी सामान्य है.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે વિશ્વ સાથે દેશનો સંબંધ હંમેશા રાષ્ટ્રહિત સર્વોપરીના હિતોને અનુરૂપ હોવો જોઈએ. ભારતીય વિદેશ સેવાના તાલીમાર્થીઓએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે વાતચીત કરી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ એ સુનિશ્ચિત કરે કે ભારતીય દૂતાવાસો જરૂરિયાતના સમયે નાગરિકો માટે હંમેશા ઉપલબ્ધ રહે.

0: રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશની આર્થિક પ્રગતિથી વિશ્વ સાથે જોડાવાની નવી તકો ઉભી થઈ રહી છે. તેમણે રાજદ્વારીઓ અને રોકાણ, ટેકનોલોજી, ઉત્પાદન, અક્ષય ઉર્જા અને નવીનતા જેવા ક્ષેત્રોમાં ઉભરતી તકો પર નજર રાખવા અને એવી ભાગીદારી બનાવવા આગ્રહ કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે ઉઝબેકિસ્તાન અને કિર્ગિસ્તાનની 4 દિવસની યાત્રા પર રવાના થશે. નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના સચિવ સીબી જ્યોર્જે જણાવ્યું છે કે પ્રવાસના પ્રથમ તબક્કામાં પ્રધાનમંત્રી ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શાવકત મિર્ઝિયોયેવના નિમંત્રણ પર તાશ્કંદની 2 દિવસીય રાજકીય યાત્રાએ જશે. સાંભળીએ એક અહેવાલ.
1: શ્રી મોદી રાષ્ટ્રપતિ મિર્ઝિયોયેવ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટોઘાટો કરશે. બંને નેતાઓ વેપાર અને રોકાણ, સંરક્ષણ, ડિજિટલ કનેક્ટિવિટી, ઉર્જા, શિક્ષણ અને જનજન વચ્ચેના સંબંધોમાં સહયોગની સમીક્ષા કરશે અને ભવિષ્યની પ્રાથમિકતાઓ નક્કી કરશે. તાશ્કંદથી પ્રધાનમંત્રી કિર્ગિઝસ્તાનની રાજધાની બિશ્કેક જશે. શ્રી મોદી રાષ્ટ્રપતિ સદીર જાપારોવના નિમંત્રણ પર 31 ઓગસ્ટે સાંઘાઈ સહયોગ સંગઠન SCOના 26મા શિખર સંમેલનમાં ભાગ લેશે. શ્રી મોદી સંમેલનની સાથે સાથે SCO દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે. પ્રધાનમંત્રી 6ઠા વર્લ્ડ નોમેડ ગેમ્સના ઉદઘાટન સમારોહમાં પણ હાજરી આપશે. અજય ઇન્દ્રેકર, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે કે ભારત સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. છેલ્લા એક દાયકામાં દેશનું સંરક્ષણ ઉત્પાદન લગભગ 4 ગણું વધીને આશરે 1,80,000 કરોડ રૂપિયા થઈ ગયું છે, જ્યારે સંરક્ષણ નિકાસ વધીને લગભગ 39,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. સંરક્ષણ મંત્રીએ મધ્યપ્રદેશના જબલપુરમાં ટી સિરીઝના યુદ્ધ ટેન્કોના ઓવરહોલિંગ માટે 472 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યા બાદ આ વાત કહી હતી. પુરૂષોની ક્રિકેટમાં ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબો ખાતે રમાયેલી બીજી અને અંતિમ ટેસ્ટ મેચના છેલ્લા દિવસે મેચ ડ્રોમાં પરિણમી હતી. શ્રીલંકાની ટીમે બીજી ઇનિંગ્સમાં 9 વિકેટે 429 રન બનાવ્યા હતા. મેચ ડ્રો રહેવા છતાં શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમે 2 મેચની આ શ્રેણી 1-0થી જીતી છે. બીજી ટેસ્ટમાં પ્રથમ બેટીંગ કરતા ભારતે 9 વિકેટે 503 રન બનાવી દાવ ડિક્લેર કર્યો હતો, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ પ્રથમ દાવમાં 290 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતને 213 રનની સરસાઈ મળી હતી. ભારતે શ્રીલંકાને લોન આપ્યું હતું, પરંતુ શ્રીલંકાએ બીજા દાવમાં શાનદાર વાપસી કરી 216 રનની સરસાઈ સાથે 9 વિકેટે 429 રન બનાવ્યા હતા. ત્યારબાદ બંને કેપ્ટનોની સમિતિથી મેચ ડ્રો જાહેર કરવામાં આવી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નેપાળમાં આવેલા પૂરમાં મૃત્યુઆંક વધીને 359 થયો, હજારો લોકો ગુમ, જેમાં 288 ભારતીય પ્રવાસીઓનો સમાવેશ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સરકાર 21મી સદીના ભારત માટે આધુનિક રમતગમત વ્યવસ્થા તૈયાર કરવા માટે કટિબદ્ધ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યુવાનોને 2047 સુધીમાં રાષ્ટ્રીય પુનઃનિર્માણમાં સક્રિયપણે ભાગ લેવા હાકલ કરી. સરકારે ડુંગળીની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત અને ભાવવધારાને ઓછો કરવા બફર સ્ટોકમાંથી ડુંગળીનું વેચાણ શરૂ કર્યું. અને પુરૂષોની ક્રિકેટમાં ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબો ખાતે રમાયેલી બીજી અને અંતિમ ટેસ્ટ મેચ ડ્રો, ભારતે 1-0થી શ્રેણી જીતી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગ્યાની 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: आज के फनकार कार्यक्रम आज केंद्रित था गायक मुकेश पर, शोध आलेख और स्वर यूनुस खान, संपादन आकांक्षा सिंह, प्रस्तुति मनीषा जैन।
1: आज के फनकार।
2: पप्पा, तमे दर रविवारे घर मा शू चेक करो छो?
3: बेटा, तने खबर छे डेंग्यू अने चिकुनगुनिया केवी रीते फैलाय छे?
2: ना पप्पा।
3: आ बन्ने रोग एडिस एजिप्टी मच्छर द्वारा फैलाय छे अने आ मच्छर घर मा जमा थयेला पाणी मा उत्पन्न थाय छे।
2: तो आपणे मच्छर ने उत्पन्न थता केवी रीते अटकावी शकीए?
3: एकदम सरळ छे। मारी जेम दरेक परिवार माथी एक सभ्य दर रविवारे मात्र 10 मिनिट आपे। आ 10 मिनिट मा घर तेमज घर नी आसपास 10 मीटर मा रहेल उपयोगी पाणी ना पात्रो हवा चुस्त ढांकण थी बंद करे। फ्रीज नी ट्रे, एर कूलर, फूलदानी, पक्षी कुंज, कुंडा नी नीचे मुकवामा आवेल ट्रे मा जमा थयेल पाणी ने दर अठવાડિયે ખાલી કરી ઘસીને સાફ કરે અને બિન ઉપયોગી સંગ્રહ થયેલ પાણી નો નિકાલ કરે તથા બીજા 10 વ્યક્તિઓ ને આ બાબતે માહિતગાર કરે।
2: તો એકદમ સરળ છે।
3: હા બેટા, તો ચાલ આપણે પરિવારની સુરક્ષાની જવાબદારી લઈએ, સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ, પાણીના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ, મચ્છરની ઉત્પત્તિ અટકાવો, મચ્છરજન્ય રોગચાળાથી પરિવારને બચાવો।

0: તમે દર રવિવારે ઘરમાં શું ચેક કરો છો?
1: બેટા, તને ખબર છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કેવી રીતે ફેલાય છે?
0: ના પપ્પા.
1: આ બંને રોગ એડીસ એજિપ્ટી મચ્છર દ્વારા ફેલાય છે અને આ મચ્છર ઘરમાં જમા થયેલા પાણીમાં ઉત્પન્ન થાય છે.
0: તો આપણે મચ્છર ને ઉત્પન્ન થતા કેવી રીતે અટકાવી શકીએ?
1: એકદમ સરળ છે. મારી જેમ દરેક પરિવાર માંથી એક સભ્ય દર રવિવારે માત્ર 10 મિનિટ આપે. આ 10 મિનિટ માં ઘર તેમજ ઘરની આસપાસ 10 મીટર માં રહેલ ઉપયોગી પાણીના પાત્રો હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરે. ફ્રીજ ની ટ્રે, એર કુલર, ફૂલદાની, પક્ષી કુંજ, કુંડાની નીચે મૂકવામાં આવેલ ટ્રે માં જમા થયેલ પાણી ને દર અઠવાડિયે ખાલી કરી ઘસીને સાફ કરે અને બિન ઉપયોગી સંગ્રહ થયેલ પાણીનો નિકાલ કરે તથા બીજા 10 વ્યક્તિઓને આ બાબતે માહિતગાર કરે. હા બેટા, તો ચાલ આપણે પરિવારની સુરક્ષાની જવાબદારી લઈએ. સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ. પાણીના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ. મચ્છરની ઉત્પત્તિ અટકાવો. મચ્છરજન્ય રોગચાળાથી પરિવારને બચાવો.
2: આપ સુન રહે હૈ છાયા ગીત. કિસે રાત આ જાયે વો યે દિલ કી તડપ કહેતી હૈ, અબ ભી આંખોં કો રહેતા હૈ ઇંતજાર ઉનકા. વો એક ઝલક ઉનકી કોઈ ભૂલા સા ખ્વાબ લગતી હૈ, થી મિટકે ભી ન મિટને કી વો શામ, કે રહ રહ કે સાહિલ સે ટકરાતી થી મોજે. ખામોશી સે મુસીબત ઓર ભી સંગીન હોતી હૈ, તડપ એ દિલ તડપને સે જરા તસકીન હોતી હૈ.
3: તડપ એ દિન રાત થી કસક.